228.3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શનિવાર અષાઢ સુદ પાંચમ શક સંવત 1948 એટલે કે 18 જુલાઈ. અત્યારે સવારના 5:58 અને 18 સેકન્ડ્સ થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે.

0: ઈશ્વરની ભક્તિ.
1: વિચાર બિંદુ.
0: ઈશ્વરની ભક્તિ એ કેડી છે અને ધર્મ એ માર્ગ છે. આપણી ભક્તિ આપણી શ્રદ્ધા અનુસાર આકાર લે. ધર્મ પાસે શાસ્ત્રનો આધાર છે અને નીતિ નિયમોની માર્ગદર્શિકા છે. ભક્તિ પાસે ભાવ હોય છે, જ્યારે ધર્મ પાસે ઠરાવ હોય છે. ભક્તિ એટલે ઘરમાં બેસીને થતી પૂજા અને ધર્મ એટલે સમૂહ આરતી. બંનેનું પોતીકું મહત્વ છે. એ જ રીતે કેડી અને માર્ગનું પોતાનું વજૂદ છે. બંનેનો દેખાવ, લગાવ, સ્વભાવ જુદા છે, પણ ફરજ એક જ છે કે પ્રવાસીને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવામાં નિમિત્ત બનવાનો. પ્રવાસીના પહેરવેશ સાથે, જાતિ સાથે, જ્ઞાતિ સાથે, ધર્મ કે કંઠી સાથે એને કોઈ નિસ્બત નથી. એને માટે પાઘડી પરમેશ્વર નથી. એક હોમું છતાં અનેક હોમું એ વૈવિધ્ય છે. અનેક હોમું છતાં એક હોમું એ ધર્મ છે. કેડીને કોઈ ધર્મ નથી હોતો, એટલે જ એને હમસફર બીજી કેડી જોડે ફાવે છે.
1: વિચાર બિંદુ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, ઈશ્વરની ભક્તિ. પઠન કરી રહ્યા હતા ચૈતાલી જોશી. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

હાલ આપણે દાસ કાનુની રચનાને સાંભળી. હવે પ્રસ્તુત છે ભચુરા કાપડીના સ્વરમાં મીરાબાઈની આ રચના.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે સાંભળશું નરસિંહ મહેતાની આ રચનાને.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:40 પર આપણે સાંભળીશું સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, જેમાં આજનો વિષય છે પ્રાકૃતિક ખેતીનો પ્રાણ વાપસા. પ્રસ્તુતિ સીડી કરમશિયાણી.

0: પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, પ્રાકૃતિક ખેતીનો પ્રાણ વાપસા.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશ્યાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે પ્રાકૃતિક ખેતીનો પ્રાણ વાપસા. મિત્રો, પ્રાકૃતિક ખેતીમાં વાપસા એ સૌથી મહત્વનો અને પાયાનો સિદ્ધાંત છે. સામાન્ય રીતે ખેડૂતોમાં એવી માન્યતા હોય છે કે છોડને પાણીની જરૂર હોય છે, પરંતુ હકીકતમાં છોડને પાણીની નહીં પણ વાપસાની જરૂર હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે વાપસા એટલે શું? તો જમીનમાં રહેલા માટીના કણો વચ્ચે જે સૂક્ષ્મ છિદ્રો કે ખાલી જગ્યા હોય છે તેમાં 50% હવા અને 50% વરાળ એટલે કે ભેજના મિશ્રણવાળી સ્થિતિને વાપસા કહેવામાં આવે છે. જ્યારે આપણે ખેતરમાં ભારે પિયત આપીએ છીએ ત્યારે માટીના છિદ્રો પાણીથી પૂરેપૂરા ભરાઈ જાય છે. આ સ્થિતિમાં હવાની અવરજવર બંધ થઈ જાય છે અને છોડના મૂળ ગૂંગળામણ અનુભવે છે. જ્યારે વધારાનું પાણી જમીનમાં ઉતરી જાય અને ત્યાં માત્ર હુંફાળી હવા અને ભેજનું સંતુલન

0: જાય ત્યારે જ છોડ સાચા અર્થમાં પોષણ મેળવી શકે છે. વાપસાનું મહત્વ શું છે તેની વાત કરીએ તો છોડના મૂળ ક્યારેય સીધું પાણી પીતા નથી. તેઓ માત્ર ભેજ અને હવાના મિશ્રણમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે. તંતુ મૂળનો વિકાસ વાપસાની સ્થિતિમાં જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાય છે, જે છોડના તંતુ મૂળના ઝડપી વિકાસ માટે અનિવાર્ય છે. સૂક્ષ્મજીવોની સક્રિયતા તો તેમાં જમીનમાં રહેલા અળસિયા અને હિતકારી બેક્ટેરિયા માત્ર ત્યારે જ સક્રિય રીતે કાર્ય કરે છે જ્યારે જમીનમાં વાપસા હોય. જો જમીન સતત કાદવ જેવી કે અતિશય ભીની રહે તો આ જીવો નિષ્ક્રિય થઈ જાય છે અથવા મરી જાય છે. પોષક તત્વોની ઉપલબ્ધતામાં પણ વાપસાનું ખૂબ મહત્વ છે. જમીનમાં રહેલા ખનિજો અને પોષક તત્વો વાપસાના માધ્યમથી જ દ્રાવ્ય સ્વરૂપમાં છોડના મૂળ સુધી પહોંચે છે. હવે પ્રશ્ન એ થાય કે વાપસા કેવી રીતે નિર્માણ કરવો? તો મિત્રો, વાપસા માત્ર પાણી આપવાથી નથી આવતો, તેના માટે ચોક્કસ પદ્ધતિઓ જરૂરી છે. તેમાંની એક પદ્ધતિ છે આચ્છાદન, એટલે કે મલ્ચિંગ. જમીનને પાકના અવશેષો, સૂકા પાંદડા કે કચરાથી ઢાંકવી જોઈએ. આનાથી સૂર્યના સીધા તડકાથી જમીન બચે છે, ભેજ જળવાઈ રહે છે અને લાંબા સમય સુધી વાપસાની સ્થિતિ રહે છે. બીજી પદ્ધતિ છે સિંચાઈ પદ્ધતિ. પાકને ક્યારે સીધું થડ પાસે પાણી આપવાને બદલે બે હારની વચ્ચે અથવા બપોરના સમયે ગરમ થયેલી જમીનમાં ઠંડુ પાણી આપવાનું ટાળવું જોઈએ. હવે વાપસાના ફાયદાની વાત કરીએ તો પહેલો તો ફાયદો છે પાણીની બચત થાય છે. પરંપરાગત ખેતીની સરખામણીમાં વાપસા પદ્ધતિથી 80% થી 90% પાણીની બચત થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જે છોડ વાપસામાં ઉછરે છે તેની રોગ સામે લડવાની શક્તિ વધુ હોય છે, જેથી જંતુનાશકોનો ખર્ચ ઘટે છે. જમીનની સુધારણા થાય છે. જમીન પોચી અને છિદ્રાળુ બને છે, જેનાથી જમીનની ફળદ્રુપતામાં પણ સતત વધારો થાય છે. હવે મિત્રો, વાપસા નિર્માણમાં આવતી અમુક મુશ્કેલીઓ છે તેની વાત કરીએ તો જમીનનું બંધારણ અને ભારે કાળી જમીનનો મુદ્દો મહત્વનો છે. જ્યારે જમીન અતિશય ભારે અને ચીકણી હોય ત્યારે તેમાં પાણી લાંબો સમય ભરાઈ રહે છે. આવી જમીનમાં હવાના અવકાશ ઓછા હોવાથી વાપસા સ્થિતિ જલ્દી નિર્માણ થતી નથી. પાણી સુકાય ત્યારે જમીન એકદમ કડક થઈ જાય છે, જે મૂળના વિકાસને રોકે છે. એવી રીતે મલ્ચિંગની અછત, એટલે કે આચ્છાદનની અછતની પરિસ્થિતિમાં પણ આ મુશ્કેલી ઊભી થાય છે. વાપસા નિર્માણ માટે જમીન ઢાંકેલી રહેવી ખૂબ જરૂરી છે. ઘણા ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પાકના અવશેષો કે સૂકો કચરો ઉપલબ્ધ હોતો નથી. આચ્છાદન વગર સૂર્યનો સીધો તડકો જમીન પર પડવાથી ભેજ ઝડપથી ઉડી જાય છે. પરિણામે વાપસા ટૂંકા સમય માટે જ રહે છે. પિયત આપવાની જૂની પદ્ધતિઓમાં પણ વાપસાની મુશ્કેલી થાય છે. મોટાભાગના ખેડૂતો હજુ પણ ધોરિયા પિયત પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિમાં આખું ખેતર પાણીથી ભરી દેવામાં આવે છે, જેના કારણે જમીનમાં રહેલા હવાના છિદ્રો બંધ થઈ જાય છે. જ્યાં સુધી આ વધારાનું પાણી સુકાય નહીં ત્યાં સુધી વાપસા આવતો નથી, જે છોડના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. રાસાયણિક ખેતીની અસરો પણ એટલી જ જવાબદાર છે. વર્ષોથી વપરાતા રાસાયણિક ખાતરો અને ટ્રેક્ટરના વધુ પડતા ઉપયોગથી જમીન કડક થઈ જાય છે. આવી જમીનમાં પાણી નીચે ઉતરતું નથી અને અળસિયાની ગેરહાજરીને કારણે જમીન છિદ્રાળુ રહેતી નથી. આવી મૃત જમીનમાં વાપસાની સ્થિતિ લાવવા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. અનિયમિત હવામાન અને અતિવૃષ્ટિ પણ જવાબદાર છે. ચોમાસામાં જ્યારે સતત વરસાદ પડે ત્યારે જમીન લાંબો સમય સુધી પાણીથી તરબતર રહે છે. આ કુદરતી સ્થિતિમાં વાપસા નિર્માણ કરવું અશક્ય બને છે, જેના કારણે પાકમાં પીડાશ આવી કે મૂળ સડી જવા જેવી સમસ્યાઓ સર્જાય છે. ટેકનિકલ સમજનો અભાવ પણ વાપસાની મુશ્કેલી વધારે છે. ઘણા ખેડૂતો ભેજ અને વાપસા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. માત્ર જમીન ભીની હોય તેને વાપસા માનવાની ભૂલ થાય છે. વાસ્તવમાં વાપસા એટલે હવા અને ભેજનું 50-50% મિશ્રણ. આ ચોક્કસ સ્થિતિ ક્યારે આવે છે તેની સમજણ અનુભવ વગર આવતી નથી. હવે મિત્રો, વાપસા નિર્માણમાં આવતી મુશ્કેલીઓ નિવારવા માટેના સૂચનોની વાત કરીએ તો અળસિયાનું સંવર્ધન ખૂબ જરૂરી છે. જીવામૃતનો નિયમિત ઉપયોગ કરવાથી જમીનમાં અળસિયા વધશે, જે જમીનને છિદ્રાળુ બનાવી વાપસામાં મદદ કરશે. વરાપ પદ્ધતિ પણ ઉપયોગી છે. હંમેશા બપોર પછી અથવા સાંજે પિયત આપવાનો આગ્રહ રાખો. ખેતરમાં વિવિધતા લાવવાથી અને આંતરપાક લેવાથી જમીનનું સૂક્ષ્મ વાતાવરણ જળવાય છે અને વાપસા લાંબો સમય ટકે છે. એટલે એમ કહી શકાય કે વાપસા એ ભૂમિની શ્વસન પ્રક્રિયા છે. જો ખેડૂત પોતાની જમીનમાં વાપસાનું વિજ્ઞાન સમજી જાય તો તે ઓછામાં ઓછા પાણીએ અને નૈવેદ્ય ખર્ચે મબલક અને ગુણવત્તાયુક્ત પાક મેળવી શકે. સાચા અર્થમાં વાપસા એ પ્રકૃતિ અને ખેતી વચ્ચેનો સેતુ છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રાણ વાપસા, પ્રસ્તુતિ સીડી કરમશિયાણી. હવે પ્રસ્તુત છે રામચરિતમાનસ ગાન, કલાકાર સુરેશ વાડકર.

0: पावहिं सुख ही नहीं भय।
1: હમણાં જ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. કલાકાર સુરેશ વાડકર. બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં દિલ્હી
2: આકાશવાણી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્ય અને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બનતા હોવાનું જણાવ્યું. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન અને જૂનાગઢમાં સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું

0: કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને પુસ્તકો જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બને છે. મુખ્યમંત્રી અમદાવાદ ખાતે જાણીતા લેખિકા ડોક્ટર અબ્બાસ શાહના 3 નવા પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં બોલતા વર્તમાન સમયની ભાગદોડ ભરી જીવનશૈલીમાં હસતા રહેવાના અને તણાવમુક્ત રહેવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી પટેલે ઉમેર્યું કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષોને સ્વીકારીને ધૈર્ય, પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ ત્યારે જ આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં શહેરના પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર માળખામાં પુનર્વસન માટે 852 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર માળખા માટે 551 કરોડ, વિવિધ વિસ્તારોમાં જૂના ગટર માળખાના પુનર્વસન માટે 290 કરોડ તથા ઇન્ટેલિજન્ટ જળ વ્યવસ્થા પ્રણાલી માટે 215 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ પ્રોજેક્ટના કારણે શહેરના ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં ઘટાડો થશે. ગટર અને વરસાદી પાણી પ્રણાલીનું સ્માર્ટ સંચાલન શક્ય બનશે. ઉપરાંત હરિત ઉર્જાના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. રોકાણ મિત્રતા સૂચકાંક 2026માં ગુજરાત દેશના ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ યાદીમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશાનો સમાવેશ થાય છે. નીતિ આયોગે નવી દિલ્હીમાં રોકાણ મિત્રતા સૂચકાંક 2026 બહાર પાડ્યો. તે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકાણ આકર્ષવા માટે શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યો દર્શાવે છે. આ સૂચકાંક તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન, માળખાગત સુવિધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય પરિસ્થિતિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા આધારે કરાય છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી થાય તે માટે અવસર મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. ગાંધીનગર ગુજરાત શહેર જેવા ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે વિગતો આપતા જણાવ્યું કે જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે. આવા ઉત્તીર્ણ ન થયેલા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે આયોગે આ અવસર મોડ્યુલ વિકસાવ્યું છે.
1: અવસરના હેતુ માટે માત્ર એ જે તે ઉમેદવારનું એમનું નામ આપવાનું છે, એમનો ઈમેલ આઈડી આપવાનું છે, એમનો કોન્ટેક્ટ નંબર આપવાનો છે અને એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપવાનું છે. આટલી વસ્તુ જ અમે જે તે કંપનીને અથવા સંસ્થાને આપીશું અને આટલી વસ્તુ આપવા માટેનું જ કન્સેન્ટ અમે આ ઉમેદવારો પાસેથી લઈશું.
0: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે અને હકીકતો સાથે અસંગત છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રોજેક્ટ પર બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રથમ વિભાગ 2027માં કાર્યરત થવાની અપેક્ષા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એનએફએસયુ ગાંધીનગર ખાતે ઇન્ટરમીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટી આઈએમપીસીસીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જેએમ વ્યાસે જણાવ્યું કે ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ, મિસ ઇન્ફોર્મેશન, ડિસઇન્ફોર્મેશનના વધતા પડકારો વચ્ચે પત્રકારો માટે તથ્યોની ચકાસણી, વૈજ્ઞાનિક અભિગમ અને પુરાવા આધારિત રિપોર્ટિંગ થવું જરૂરી બની ગયું છે. પીઆઈબીના મહાનિયામક પ્રશાંત પાઠરાભાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં લોકોનો એકાગ્રતાનો સમય સરેરાશ માત્ર 8 સેકન્ડ જેટલો જ રહ્યો છે, એટલે કોઈપણ સંસ્થા કે સંચારકર્તા પાસે લોકોનું ધ્યાન આકર્ષવા અને વિશ્વાસ સ્થાપિત કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય હોય છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત પોરબંદર રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીએ જણાવ્યું કે કરોડોના ખર્ચે પોરબંદર રેલવે સ્ટેશન અને ટર્મિનલ બિલ્ડિંગમાં આધુનિક સુધારા વધારા કરવામાં આવ્યા છે. તમામ ટ્રેનોની સ્પીડમાં 10% જેટલો વધારો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 20 રાજ્યોમાં આવેલા 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ યોજના હેઠળ પુનઃવિકસિત પોરબંદર રેલવે સ્ટેશનને સ્થાનિક સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહર અને વાસ્તુકળાને

0: પ્રતિબિંબિત કરતી આધુનિક ડિઝાઇન સાથે વિકસાવવામાં આવ્યું છે. સુરત શહેરમાં પૂર અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક સહાય આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 6 તાલુકામાં કુલ 88,796 અસરગ્રસ્તોને કુલ 19,86,00,000થી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરાઈ છે. કતારગામ તાલુકામાં 2,503 અસરગ્રસ્તોને રૂપિયા 22,00,000થી વધુ, પૂર્ણા તાલુકામાં 17,552 અસરગ્રસ્તોને 1,57,00,000 સહાય ચૂકવાય છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં 29,550 અસરગ્રસ્તોને રૂપિયા 2,66,00,000થી વધુની રોકડ, કેસડોઝ સહાય તથા અડાજણમાં 300 અસરગ્રસ્તોને રૂપિયા 5,00,000ની સહાય ચૂકવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય રેલવે અને IRCTCની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રયાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા આયોજિત આ પંચ મહાતીર્થ દર્શન યાત્રા આગામી 29 ઓગસ્ટ 2026 ના રોજ રાજકોટથી પ્રસ્થાન કરશે, જે દેશના 5 મુખ્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકિતા અગ્રવાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ધાર્મિક પ્રવાસ 12 રાત્રિ અને 13 દિવસનો રહેશે. આ પ્રવાસ 29 ઓગસ્ટ 2026 શરૂ થઈ 10 સપ્ટેમ્બર 2026 રોજ સમાપ્ત થશે.
1: इस यात्रा के दौरान यात्री जगन्नाथ पुरी, कामख्या, गया, अयोध्या, वाराणसी और अन्य मंदिरों के दर्शन कर सकेंगे. इस यात्रा के बोर्डिंग स्टेशन है राजकोट, सुरेंद्र नगर, विरामगाम, साबरमती, अहमदाबाद, उज्जैन, रतलाम और अन्य स्टेशन भी है. इस यात्रा का कुल किराया 24,200 से शुरू है. इस यात्रा की बुकिंग के लिए आप IRCTCTourism.com से कर सकते हैं अथवा अहमदाबाद की रीजनल ऑफिस आकर भी कर सकते हैं.
0: વાવ થરાદ જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર જિલ્લા માટે નવીન ઇન્ફાસ્ટ્રક્ચર સહિત વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા ઝડપથી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતાના જાળવણા બદલ સીલ કરવામાં આવી હતી. સ્વચ્છતા જાળવવા અંગે તંત્ર દ્વારા અગાઉ સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ગંદકીના નિકાલ કે સફાઈ અંગે કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા નહોતા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં રાત્રે દીપડીના 2 બચ્ચા પાંજરે પુરાયા હતા. ગામના માનફળિયામાં રહેતા પશુપાલક જ્યોતિબેન પટેલ પર ગત બુધવારે વહેલી સવારે દીપડીએ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક ગામમાં 5 અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. 2 બચ્ચા પાંજરામાં પુરાઈ ગયા હોવા છતાં તેમની માતા હજુ પણ પોતાના બચ્ચાની શોધમાં ગામની આસપાસ આંટાફેરા મારી રહી હોવાની પ્રબળ આશંકા છે. આ ડરને કારણે ગ્રામજનો અત્યારે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કક્ષાની સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત વિજેતા શાળાની ટીમો ભાગ લઈ રહી છે. 2 દિવસીય સ્પર્ધાનો પ્રારંભ ગઈકાલે વંથલીની સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે થયો હતો. અને ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો છે. ગઈકાલે ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ સાપુતારામાં નોંધાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્યને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બનતા હોવાનું જણાવ્યું. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રયાસનું આયોજન અને જૂનાગઢમાં સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધાનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગે 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સૌપ્રથમ સાંભળીએ કબીર સાહેબની રચના સમૂહ સ્વરમાં.

0: હવે સાંભળીએ કબીર સાહેબ ની રચના મહાવીર અને સાથીદાર ના સ્વરમાં.
1: પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પર

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ એમ.એસ. સુબ્બલક્ષ્મીના કંઠે સુરદાસની આ રચના.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી. સંપાદન અશરફ નથવાણી. પઠન શીતલ વૈષ્ણવ.
1: ચાંદીપુરા વાયરસ એક ગંભીર ચેપી વાયરસ છે જે મુખ્યત્વે બાળકો માટે વધુ જોખમકારક માનવામાં આવે છે. આ વાયરસ પ્રથમ વખત મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ઓળખાયો હોવાથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું છે. તે મુખ્યત્વે રેતીની માખી અને કેટલીક અન્ય જીવાતોના કરડવાથી ફેલાય છે. ચોમાસાની ઋતુમાં આવા જીવાતોનું પ્રમાણ વધતું હોવાથી આ રોગનું જોખમ પણ વધી જાય છે. તેથી દરેક વ્યક્તિએ ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં અચાનક ઊંચો તાવ, માથાનો ભારે દુખાવો, ઉલટી, શરીરમાં નબળાઈ, ખેંચ આવવી, બેભાન થવું અને ગંભીર કિસ્સાઓમાં મગજ પર અસર થવી જેવા લક્ષણો જોવા મળે છે. જો સમયસર સારવાર ન મળે તો દર્દીની સ્થિતિ ગંભીર બની શકે છે. આ વાયરસથી બચવાનો સૌથી અસરકારક ઉપાય સ્વચ્છતા છે. ઘરની આસપાસ ગંદકી, કચરો અને પાણી ભરાઈ રહેવા દેવું નહીં. ઘરની આસપાસ ઝાડીઓ અને જંગલી ઘાસને નિયમિત સાફ કરવી જોઈએ, કારણ કે ત્યાં જીવાતોનો ઉપદ્રવ વધી શકે છે. સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરાવવાથી પણ જીવાતોની સંખ્યા ઘટે છે. આ રોગ સામે લોકોમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. શાળાઓ, ગામો અને શહેરોમાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીનું પાલન કરવું જોઈએ. જો કોઈ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય તો ત્યાં વિશેષ સાવચેતી રાખવી અને આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવો જોઈએ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આ ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકારની આરોગ્ય ટીમ સક્રિય થઈ ગઈ છે. અગાઉ જે વિસ્તારોમાં કેસ નોંધાતા હતા તેવા કુલ 61 વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે બાળકોમાં કોઈ પણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો દેખાય કે તરત જ ગભરાયા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ, તાત્કાલિક સારવાર અને રેફરલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેન્ડ ફ્લાય એટલે કે રેતીમાં જોવા મળતી માખી આ વાયરસ ફેલાવવા માટે જવાબદાર છે. હાલમાં આ વાયરસની કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર અસર કરી શકે છે. તેથી માતા પિતાએ બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવા તથા રેતી, માખી, અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં તાવ સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આશા, ANM અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગામડાઓમાં ઘેર ઘેર જઈ જનજાગૃતિ અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. બાળકને અચાનક તાવ, ઉલટી, ખેંચ, બેભાન થવું અથવા અસામાન્ય વર્તન જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરવાની સાથે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગે અફવાઓથી દૂર રહી માત્ર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. અંતમાં કહી શકાય કે ચાંદીપુરા વાયરસ એક ગંભીર પરંતુ સાવચેતી રાખવાથી મોટા ભાગે ટાળી શકાય એવો રોગ છે. દરેક નાગરિકની જવાબદારી છે કે તે આરોગ્ય સંબંધિત નિયમોનું પાલન કરે અને બીજાને પણ સાવચેત રહેવા માટે પ્રેરિત કરે. સાવચેતી એ જ સુરક્ષાનું સૌથી મોટું શસ્ત્ર છે.
0: હમણાં જ આપ ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી વિષય પર પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ. થોડીક ક્ષણોમાં આપ સવારનું બુલેટિન સાંભળશો.

આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરા, વડોદરાના પ્રતાપનગર, પોરબંદર અને રાજકોટ, ભક્તિનગર સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. પંજાબના જલંધર કેન્ટ રેલવે સ્ટેશનથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી મોદીએ આ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકની સેવા કરવા, તેમના જીવનને સરળ બનાવવા અને તેમને પ્રગતિ માટે નવી તકો પૂરી પાડવાને પ્રાથમિકતા આપે છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના પ્રતાપનગર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

ગુજરાત જાહેર સેવા આયોગે જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી થાય તે માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું છે. ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે. આવા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે આ અવસર મોડ્યુલ વિકસાવ્યું છે. આ મોડ્યુલની પૂર્વ ભૂમિકા આપતા શ્રી પટેલે કહ્યું કે અવસર મોડ્યુલથી જાહેર સાહસો, સહકારી વિભાગો, પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની તક સર્જાશે અને જીપીએસસી ઉમેદવારો અને રોજગારીની તક વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે. છેલ્લા 5 વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ 1 અને 2ની 415થી વધુ ભરતી પરિણામો અસફળ કે પ્રતીક્ષા યાદીના 18,000 કરતાં વધુ ઉમેદવારો આ મોડ્યુલ પર અરજી કરી શકશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. આ અભિયાન હેઠળ મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 94 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં પોઝિટિવ જણાતા તમામ 486 જેટલા દર્દીઓને નિઃશુલ્ક સારવાર અપાઈ છે. મચ્છરોનો નાશ કરવા માટે આરોગ્ય વિભાગની 19,500થી વધુ આરોગ્ય ટીમોએ 6,51,00,000થી વધુ લોકોના ઘરે તપાસ હાથ ધરી મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે 29 લાખથી વધુ મચ્છર ઉત્પત્તિ સ્થાનોને બ્રિડિંગ સાઇટ્સ પર સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં તાજેતરમાં નિમણૂક પામેલા મહેસૂલી તલાટીઓને તાલુકા કક્ષાની કચેરીઓ ફાળવવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન 112 મહેસૂલી તલાટીએ મામલતદાર કચેરીઓની પસંદગી કરી હતી, જેમાં મામલતદાર કચેરી ભુજ ગ્રામ્ય માટે 11, ભુજ શહેર માટે 1, માંડવી માટે 15, મુંદ્રા માટે 11, અંજાર માટે 6, ગાંધીધામ માટે 2, ભચાઉ માટે 11, રાપર માટે 16, નખત્રાણા માટે 23, અબડાસા માટે 9 અને મામલતદાર કચેરી લખપત માટે કુલ 7 જગ્યા પર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. પ્રક્રિયાના અંતે મહેસૂલી તલાટીઓ દ્વારા પસંદ કરવામાં આવેલી કચેરીઓ અનુસાર કચ્છ કલેક્ટર અનિલ રાણાવાસિયા દ્વારા સંબંધિત તલાટીઓને વિગતવાર કચેરી ફાળવણીના સત્તાવાર હુકમો જારી કરવામાં આવ્યા હતા. આ નિમણૂકથી જિલ્લાના મહેસૂલી વહીવટમાં વધુ વેગ આવશે અને તેનો સીધો જ લાભ કચ્છના નાગરિકોને થશે. ભુજ કલેક્ટર કચેરી ખાતે કચ્છ જિલ્લા આયોજન મંડળની એક બેઠક યોજાઈ હતી. જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વર્ષ 2026-27ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ સમગ્ર કચ્છના વિકાસ માટે 23.02 કરોડના બજેટ સાથે કુલ 822 વિકાસલક્ષી કાર્યોને મંજૂરીની મહોર આપવામાં આવી છે. આ આયોજન હેઠળ કચ્છના 9 તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ₹19.52 કરોડના ખર્ચે 786 કામો હાથ ધરવામાં આવશે, જ્યારે જિલ્લાની 7 નગરપાલિકાઓના શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે 3.50 કરોડના ખર્ચે 36 વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેનાથી શહેરી અને ગ્રામીણ બંને સ્તરે પ્રગતિ થશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે. ભારત બાંગ્લાદેશ સરહદ પર ગુમગચ્છા બોર્ડર પોસ્ટની આજે મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. અને હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જલંધરથી ગુજરાત સહિત 20 રાજ્યોના 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ સ્ટેશનોનું આધુનિકીકરણ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવ્યું છે. આશરે 1,570 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા સ્ટેશનોને આધુનિક મુસાફરો મૈત્રીપૂર્ણ સુવિધાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. આ રેલવે મથકમાં ગુજરાતના ગોધરા, પ્રતાપનગર, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલા ઝડપી પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
1: ભારત સ્ટેશન સ્કીમ કે તહેત 1300 સે જ્યાદા રેલવે સ્ટેશન કો આધુનિક બનાયા જા રહા હૈ ઓર ઇનમે સે કઈ સ્ટેશન પર કામ પૂરા હો ચુકા હૈ. 75 સ્ટેશન કા લોકાર્પણ કિયા ગયા હૈ. સાથીઓ, જબ આપ યહાં જાલંધર કેન્ટ સ્ટેશન મે જાયેંગે તબ આપકો અહેસાસ હોગા કે વાકઈ હમારા દેશ વિકસિત રાષ્ટ્ર બનને કી ઓર બઢ રહા હૈ.
0: આ સાથે પ્રધાનમંત્રીએ હરિયાણાના જિંદ રેલવે સ્ટેશનથી ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. શ્રી મોદીએ જિંદમાં આશરે 14,700 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બાદમાં પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં 4,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની જુમાગચ્છા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અને જન્મ મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે. તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ 3 પ્રોજેક્ટમાં ખરાડી જંકશન અને શિરૂર બાયપાસ વચ્ચેનો 53 કિલોમીટરનો 6-લેનનો રસ્તો સામેલ છે, જે 246 કિલોમીટર લાંબા પુણે સંભાજીનગર ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનો પ્રથમ તબક્કો છે. આ ઉપરાંત હડપસર અને યવત વચ્ચેના 30 કિલોમીટરથી વધુના રસ્તા અને તાલેગાંવ ચકણ શિખરાપુર વચ્ચેના આશરે 54 કિલોમીટર રસ્તાનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, મુસાફરીનો સમય ઘટાડશે અને ટ્રાફિક હળવો કરશે તથા પુણે ક્ષેત્રમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપશે. પનામાના વિદેશ મંત્રી જાવિયર એડ્યુઆર્ડો માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. તેઓ સોમવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળશે અને તે દિવસે હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. શ્રી માર્ટિનેઝ બુધવારે નવી દિલ્હીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પણ મળશે. લગભગ 95 કરોડ ભારતીયો ધરાવતી મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે. નવી દિલ્હીમાં અખિલ ભારતીય પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે ચૂંટણીઓ, બંધારણ, ચૂંટણી કાયદા અને સમાંતરે પંચ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવે છે. ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી પારદર્શક અને વિશ્વસનીય ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થામાંનું એક છે અને ઘણી લોકશાહી ભારતની ચૂંટણી પ્રક્રિયાને એક મોડલ તરીકે જોઈ રહી છે. તેમણે કહ્યું કે મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે જે સમય સાથે ગતિશીલ રીતે વિકસિત થઈ રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે અને હકીકતો સાથે અસંગત છે. તેમણે ઉમેર્યું કે પ્રોજેક્ટ પર બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રથમ વિભાગ 2027માં કાર્યરત થવાની અપેક્ષા છે. રોકાણ અનુકૂળતા સૂચકાંક 2026માં ગુજરાત દેશમાં ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ યાદીમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશાનો સમાવેશ થાય છે. નીતિ આયોગે નવી દિલ્હીમાં રોકાણ મિત્રતા સૂચકાંક 2026 બહાર પાડ્યો. તે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકાણ આકર્ષવા માટે શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યો દર્શાવે છે. આ સૂચકાંક તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન, માળખાગત સુવિધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય પરિસ્થિતિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતાના આધારે કરાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના સભ્યોના મૃત્યુની તાત્કાલિક, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવાની હાકલ કરી છે. તેમણે પાકિસ્તાની અધિકારીઓને સંયમ રાખવા, લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા અને હિંસાની ઘટનાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ગયા મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ સહિત ઘણા લોકો માર્યા ગયા છે. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ કોચ અને ટેકનિકલ અધિકારીઓને આધુનિક તાલીમ પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણો અંગે માહિતી પ્રદાન કરવાનો છે. હોકી ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર દિલીપ તિર્કીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ વર્કશોપ દેશમાં હોકી માટે મજબૂત પાયો તૈયાર કરવામાં અને રમતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વર્કશોપનો ઉદ્દેશ દેશભરમાં પ્રશિક્ષિત કોચ અને ટેકનિકલ અધિકારીઓનું મજબૂત નેટવર્ક બનાવવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભવિષ્ય અંગે મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ફગાવી દીધા છે. બોર્ડે જણાવ્યું કે રોહિત શર્મા આવતીકાલે લંડનના લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ પછી પણ ભારતીય ટીમ માટે રમવાનું ચાલુ રાખશે. બીસીસીઆઈ સચિવ દેવજીત સિકૈયાએ લોર્ડ્સની મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે તેવી અટકળો ફગાવતા કહ્યું કે બોર્ડમાં આ સંદર્ભમાં કોઈ ચર્ચા થઈ નથી. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગે શરૂ થશે. દરમિયાન આર્જેન્ટિના અને સ્પેન આવતીકાલે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. ગાઝામાં એક અંતિમ સંસ્કાર પર ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 22 અન્ય ઘાયલ થયા છે. નુસીરાત શરણાર્થી શિબિરમાં આવેલી અવદા હોસ્પિટલે આ જાનહાનીની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલ સૈન્ય તરફથી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 2 વર્ષ લાંબા સંઘર્ષનો અંત લાવવા માટે ગયા ઓક્ટોબરમાં યુદ્ધ વિરામ કરાર થયો હતો. મોટા પાયે લડાઈ ઓછી થઈ હોવા છતાં હિંસા સંપૂર્ણપણે બંધ થઈ નથી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના સમાચારને પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, અમેરિકા ઈરાન પર ત્રાટક્યું, ચાબહારનો કચ્ચર ગાણ. સંદેશે લખ્યું, ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટ પર યુએસનો હુમલો. નવગુજરાત સમય લખે છે, ઈરાનના પુલો એરપોર્ટ પર અમેરિકન હુમલા, 8ના મોત. આ ઉપરાંત ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપ્યાના તેમજ વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર સર ગેરી સોબર્સના નિધનના સમાચાર પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદ પર ગુમાયોચ્છા બોર્ડર પોસ્ટની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પૂણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન. પ્રથમ જોઈએ કાર્યક્રમની રૂપરેખા.

કચ્છી કાર્યક્રમ રેયણ કચ્છ જા જાત્રાધામ વિષય પર ડોક્ટર રમેશ ભટ્ટની રજૂઆત સવારે 9 વાગે ગુજરાતી ફિલ્મી ગીતો 9:32 મિનિટે સંતવાણી રજૂ થશે કલાકાર નારાયણ સ્વામી 10 વાગે મનોરંજન કાર્યક્રમ અંતર્ગત અભિનેતા રાજેશ ખન્નાની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળશો 10:45 વાગે લોકસંગીત કાર્યક્રમ આપ સાંભળશો 12:02 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મી ગીતો 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 1:45 વાગે ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

અમારી આજની બીજી સભાની શરૂઆત સાંજે 5 વાગે થશે, જેમાં તમામ કાર્યકરો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. બીજી સભાના મુખ્ય કાર્યક્રમોમાં સાંજે 6:30 વાગે યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી અને 7:20 મિનિટે ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે. 8 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ રિલે કરાશે. તો આ હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો. શ્રોતા મિત્રો, સ્થાનિક હવામાન જોઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ 34 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાર્યક્રમની રૂપરેખા અને હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.

0: the exception. Meanwhile, Argentina and Spain will face each other in the finals of the FIFA World Cup at the New York, New Jersey Stadium tomorrow night. The match will begin at 12:30 a.m. Indian time. Hockey India will begin nationwide coaching and officiating education pathway workshops from today to strengthen hockey's development ecosystem across the country. Designed to deliver internationally recognized learning opportunities, these workshops will equip participants with the latest coaching methodologies, technical knowledge, and officiating standards. The initiative aims to enhance the knowledge and skill of coaches and technical officials while promoting structured hockey education across India. The India Meteorological Department has issued red colour warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. And now for a look at today's newspapers, it's over to Sarabjeet Kaur.
1: Thank you, Sanjay. Prime Minister Narendra Modi's visit to Haryana and Punjab are prominently noticed on the front pages of all national dailies. On his visit to Jind in Haryana, the Statesman notes, PM launches India's first hydrogen train. Highlighting his visit to Punjab, the front page lead in the Tribune states, PM slams AAP over law and order, graft, attack on Akalis, signals solo poll run. The Times of India's front page lead quotes the Supreme Court as saying, Election Commission can delete doubtful voters, can't decide citizenship. The Hindustan Times carries a story on the Joint Parliamentary Committee reviewing the bill to automatically remove ministers, chief ministers and prime ministers arrested for over 30 days. The paper writes, Parliamentary panel on PM, CM's removal bill defers draft report. Drawing attention to possible plans to introduce plastic currency in India, the Times of India reports, in step towards plastic notes, RBI floats expression of interest for polymer substrates. And finally, the passing away of legendary cricketer Sir Garfield Sobers is widely noticed in the press. The Indian Express writes in its obituary, legendary all-rounder with many firsts. He didn't know how special he was. And with that, it's back to you, Sanjay.
0: Thank you, Sarabjeet. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi inaugurates 75 redeveloped railway stations across the country under Amrit Bharat scheme. Also flags off two new train services. Home Minister Amit Shah to visit BSF border outpost in West Bengal today to review security and launch development initiatives. UN Human Rights Agency voices concern over wave of unrest in Pakistan-occupied Jammu and Kashmir. Calls for probe into deaths of protesters. PV Sindhu enters into final of Japan Open badminton tournament. And in FIFA World Cup, France and England to lock horns for third place at Miami tonight. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 109 કરોડના ખર્ચે રાજ્યના 4 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હરિયાણામાં દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનો આરંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુની અધ્યક્ષતામાં વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો 4th પદવીદાન સમારોહ યોજાયો. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી થાય તે માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ સક્રિય. આ અભિયાન હેઠળ મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 94 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા. ગાંધીધામમાં ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો આજથી આરંભ. જિલ્લામાં તાજેતરમાં નિમણૂક પામેલા મહેસૂલી તલાટી

0: પાર્ટીઓને તાલુકા કક્ષાની કચેરીઓ ફાળવવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભુજ કલેક્ટર કચેરી ખાતે કચ્છ જિલ્લા આયોજન મંડળની એક બેઠક યોજાઈ. હવે પછીના સમાચાર 9:30.
1: વિરાસતે કે

0: કલ્યાણ કાર્યક્રમ સોંધલ મુજે મણિભા અને બેન રેકે કૃપા ના કરજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ.
1: કચ્છ અને કચ્છિયત સજી દુનિયા જી અંદર પ્રખ્યાત આહે અને કચ્છ જી સંસ્કૃતિ કચ્છ જા નેરેલાયક જોકો સ્થળ અહીં કચ્છ જી ભરતકામ કચ્છ જો ટૂંક મેં હિ ચેલાવો ન તો સજો કચ્છ આહે ઈ દુનિયા કે અજ આકર્ષે તો કચ્છી જી જોકો બોલી આહે એન જી પહેકડી મજા આહે કુલા ક એનમે શબ્દ થોડા આઈએ અને અર્થ જજા આઈએ અને ઘણે મણે તા એતરે સુધે ચિંતા કે હન જીણ જી અંદર પ્રેમ સે મિલી ગનો ખિલી ગન મિલી ગન હી મોહબ્બત જો મેળો ચઈ દીએ જો આય ખલી ગન મિલી ગન હી મોહબ્બત જો મેળો ચઈ દીએ જો આય તેજ ખોંભરે કેળો તેજ ખોંભરે કેળો હી ચઈ દીએ જે ખેલ મે તેજ ખોંભરે કેળો એટલે તેજ ચાયા કે પ્રેમ સે અજ મણી કે મિલી ગનો ચાર દિન જી પાંજી હી જિંદગી આય અને હીએ પણ બ્યો ચોજે તો ન ક અજ માડું માડું કે સમજી શકે તો એનથી વડો જીણ જો સુખ બ્યો કયો હોઈ શકે અજ માડું જે સેવા કરલા કરીને અજ ઘણે મળે તત્પર હુએ તા તૈયાર હુએ તા તડે કવિ ઈ પણ ચેતા ક કર સેવા દલભર પોય જેણા જલ કર કર સેવા દલભર પોય જેણા જલ તેજ ખોલેનું મોંદ કડે પણ નતા ફરે તેજ ખોલેનું મોંદ કડે પણ નતા ફર એટલે સેવા કર દલકે મેવા જરૂરથી મળે તા અને બ્યો ઈ પણ જોવા જતો જોકો ફરે તો ઊ ચરે તો પાંજો જૂની કહેવત આ કે જોકો ફરદો ઉનકે ખાધે જો પણ મળદો ઉનકે નયો ઘનાન પણ જોડદો મળે મળદો એટલે આજ ફરે જો મણી કે હી નેલા વનો તો આજ ઘણી મળેણા કે ભારત છડીને બાર પસદલ ઘણે ભળે આઈ પણ એનમે પણ ધર્મસ્થાન જી જોકો જાત્રા આય ઓ માડું કે ભલે માડું ધ્રાસે ઘણે કહીએ તા કે જાત્રા કરી ગનો પોકડે માથે વેલા હલે તો ખબર નહીં પણ કોઈ પણ અહીં ધર્મસ્થાન ફરો અંજી હકડી લાટ મજે જી ઉર્જા હુએ તી અંજી ઓરા હકડી એડી તો હી જેકો જો કે શુભ તત્વ થી ભરેલી હુએ તી કે ઓતે વને ભેર જ પાંજે મન મે શરીર મે શાંતિ થઈ વને તી અને એડા જ કચ્છ જા ઘણે મળે જાત્રા જા સ્થળ અહીં જે કે જાત્રા ધામ ચોવા જે તો એનજી મણી જી પંડ મે એકડી ધાર વિશેષતા આય તો અજ કચ્છ જે જાત્રા ધામે જી ગાલ કરલા કરીને આજે સ્ટુડિયો વચ આયા અહીં ડોક્ટર રમેશ ભટ્ટ રસમી જોકો રાષ્ટ્ર અને રાજ્ય એવોર્ડ વિનર અહીં અને જંજા 35 થી વધારે પુસ્તક જે પધરામણી થઈ હોય ચોપડી જે પધરામણી થઈ હોય અને આકાશવાણી જા વર્ષો જૂના ઈ પંડ વક્તા પણ રહી ચૂક્યા અહીં તો અજ ઈ પાંજે વચ પાંજે કચ્છ જોકો જાત્રા ધામ અહીં જી વિશેષતા કરો આય અને મણી જી ગાલ ખણી ને અજ આયા અહીં તો હલો પાન કે સુણો અને પેલા હકડો લાટ મજે જો ભજન સુણી અને અજ જે પાંજે હન કચ્છી કાર્યક્રમ જી રહ્યાણ જી શરૂઆત કર્યો તો હલો પા પેલા હકડો લાટ મજે જો કચ્છી ભજન સુણો.

हिकिड़े ठिकाणे तूं ॿिए ठिकाणे सतत वें थो वे थो। पंहिंजे उपनिषद में पिणी चए में आयो आहे की चराती चरतो भग, એટલે કે માણું સતત હલદો જ રહેતો અને હલદ હલ જો ભાગ્ય પણ હલદો રહેતો, જોકો વેઠો હોય તેનું ભાગ્ય વહી રહેતો અને સુમી તો તેનું ભાગ્ય સુમી રહેતો। એટલે કર્મ જે મહત્વ હે, અને મેં એકડી કહેવત હે કે જીવે કે ના નેર્યો ભલો, ટેસ્ટ કરી ગયા જવાની, જીવે જેટલો જ મહત્વ ઘૂમે જો ને ફેરે જો હે, त पाण नेरियूं था क माड़ू वे क पखी वे क चोपो वे छेवटे कख सप वेछी कोई पण वे त हिकड़ी जॻह न ॿी ॿी जॻह आहे वेंदो वे थो। एतिरो ज न कुदरत जो पण जेको आहे कुदरती पवन आहे क धूड़ आहे क वरसाद आहे क कोई पण तत्व आहे ई सतत फिरंदो रहे थो। त पंहिंजे ॻाल्हि अॼु पाण करियूं यात्रा धाम जी, त पंहिंजे कच्छ में हर मज़हब जा यात्रा धाम अचेला आहीं। हाणे की पाण वटि हर क़ौम जा माण्हू, हर अवाम जा माण्हू अमन अने आबादी से रहे था, हिंदू पण रहे था अने ॿिया पण घणे रहे था। त દરેક માળું કે પંજે યાત્રા ધામ મે વિની અને એની પ્રાર્થના ઇબાદત પૂજા એ કરે જો એને કે આનંદ મળે। અને એ જ મનુષ્ય જીવન જો કર્તવ્ય હે કે સજી જિંદગી ધંધે જી દોડ ધક મે બ પંજ મિનિટું માળું કે પિંડ વટે બેઠેલા પણ કઢયું ખપે। અને જડે પા પિંડ વટે વેહો તા તડે પાજે આત્મા કે પા પૂછી શકો તા અથવા પાજો આત્મા પા કે પૂછી શકે તો કે પા જિંદગી મે કેડા પોગા આયું, તેંજે માટે યાત્રા બહુ જરૂરી। हाणे हिंदू यात्रा धाम जी पाण ॻाल्हि करियूं त पंहिंजो हिंदू यात्रा धाम वॾे में वॾो नारायण सरोवर ई कच्छ में आहे। नारायण सरोवर लखपत तालुके में आहे अने पंहिंजे भारत जो पश्चिम किनारे जो छेलो गाम आहे। छाके पोइ सिधो ई सिधो पंहिंजो भारत जो दरियो अचे थो अने पोइ सिधो पंहिंजो भारत जो एरिया पूरो थिए थो। अने ई पाकिस्तान ने अरबस्तान ने ई देश जी सरहद अंतर्राष्ट्रीय सरहद चालू थी वञे थी। त नारायण सरोवर पंहिंजो हिंदू जो बहु वॾो तीर्थ धाम आहे जंहिंजो शास्त्र में पुराणे में पण उल्लेख आहे। अने जेको चार सरोवर ऐं मुख्य मान सरोवर, बिंदु सरोवर, पंपा सरोवर अने चौथो नारायण सरोवर, त जो भारत जा टे सरोवर जी यात्रा माण्हू करे अचे અને નારાયણ સરોવરજી યાત્રા ન કરે તેની યાત્રા અધૂરી રહેતી। અને નારાયણ સરોવરજી બાજુમાં બીજું આવે કોટેશ્વર, અને કોટેશ્વરમાં કોટેશ્વર મહાદેવ જો મંદિર રહે અને એ મંદિર રાવણ બંધાય અથવા રાવણ એ મંદિરમાં આવ્યો એના શાસ્ત્રીય આધાર એમને બોલે હતા। પોઈ કોટેશ્વર નારાયણ સરોવર એ બોય બાજુ બાજુમાં અહીં પોઈ તે પૂઠિયા લખપત તાલુકે જો યાત્રા ધામ આવે માતા જો મઢ ક જેના આશાપુરામાં જો મંદિર હે, હું તો માતાજી મઢ મેં પંચ ભવાની જ્યાં મંદિર રહી, હેકડે આશાપુરા ભવાની, બે હિંગલાજ ભવાની, ત્રીજા ચાચરા ભવાની, ચોથા ખટલા ભવાની અને પાંચમા જાગોરા ભવાની એમ પંચ મંદિર રહી હતી। તો એ માતા જો મઢ એ પણ એકડું યાત્રા ધામ હે। નવરાત્રિમાં એનો અનેરો મહિમા હે, લખું માડું પદયાત્રી ઓડા અચે તા અને માતાજી વટે મથો નમાઈએ તા। અને માતાજી મઢ મેં જો બિરાજે તા એ કચ્છ દેશ જી કુળદેવી આશાપુરા એ જોવા જતો, જેજે માટે મેરા ઉભારા ચંદુભા એમ વિશે ગુરબા પણ લખ્યું આવ્યું, ધન્ય ધન્ય કચ્છની ધરણી રવમાં રવેચીમાં રમતી માતા આશાપુરા મઢવાલી। અને એને મથે ફિલ્મો પણ બનાવી હોય, દસ્તાવેજીકરણ પણ થયો હોય, એને મથે ઘણે સાહિત્ય લખાણું હોય, તો એ માતાજી મઢ હે। તે પુઠિયા અંજાર મેં જેસલ તોરલજી સમાધિ હે। અંજાર પાંજો પૂર્વ કચ્છ જો એકડો મુખ્ય મથક હે, એ કદેક પાંજી કચ્છ જી રાજધાની પણ હો એડો ઇતિહાસ મેં જો ઉલ્લેખ હે। અને ઓડા જેસલ ઝાડે જો કરીને એકડો ક્રૂર માળું રોંધો કે એ બહુ પાપ કહેવે, એને કે પાપ કરે મેં મજા અચીંદી હોય, પણ હિકડો વખત જડે તોરલ નારે જી સતી હિકડી પાવન સ્ત્રી એની જિંદગી મેં આવી અને એને કે સુધારે તે પુઠિયા એ જેસલ બારવટી મેં જા જેસલ પીર થઈ ગયો, એને જેસલ અને તોરલજી સમાધિ એ અંજાર મેં હે। તો એની જેસલ તો સમાધિ એ પણ યાત્રા ધામ હે। એની જ બાજુમાં બી જોગણી નાર હે, જોગણી નાર એ જોગણી માતાજી જો મંદિર હે દરિયાકાંઠે તે બાજુમાં દરિયા હે। અને જોગણી નાર મેં પિતૃવેજી વિધિ જે માટે પણ જો માય જડી રીતે મડઈ તાલુકે મેં દ્રબુડી હે, પહેલાં દેવપર મેં દેવપર ગંગાજી હે, ભુજ તાલુકે મેં રામપર વિકરા ગંગાજી હે, એવી રીતે જોગણી નાર મેં પણ પિતૃવેજી વિધિ જો આસ્થા સ્થાન આવે। તે પુઠિયા રવેચી તો રાપર તાલુકે મેં રવેચી જો મંદિર હે, તો એ રવેચી જો પણ બહુ મહિમા હે રવેચી જી।

0: અને આંકે મનગમતા વિષય આંકે જાણકારી જા વિષય અસી મળે જ હન રહ્યાણ પ્રોગ્રામ મેં ખણી નાચિંદાસું તો હલો આજી નંદિની ભેણ આજી દી કૃપા ના કરકે આજ રજા દીજા ફરી પાછો રહ્યાણ કાર્યક્રમ મેં પા નય વિષય સાથે મળદાસું ત્યાં સુધી કૃપા ના કરજા હી કાર્યક્રમ રહ્યાણ સોનદલ મણી કે જજા કરીને રામ રામ રામ રામ રામ રામ
1: હવે પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જેમાં સૌપ્રથમ સાંભળીએ આશા ભોસલે અને મહેશ કુમારના યુગલ સ્વરમાં ફિલ્મ વણઝારી વાવનું આ ગીત

પ્રસ્તુત છે ફિલ્મ સોનબાઈની ચૂંદડીનું આશા ભોસલેના કંઠમાં આ ગીત.

0: હમણાં જ આપે સાંભળ્યું ગુજરાતી ફિલ્મી ગીતો કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલું ફિલ્મ વીર માંગડાવાળોનું સુંદર ગીત, જેને લોકપ્રિય ગાયિકા આશા ભોસલેના મધુર કંઠે સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે.
1: બાદ આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી અનકહી વિરાસત કી ઉમ્મીદેં નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: પ્રસ્તુત છે આસિત દેસાઈ અને સુમન કલ્યાણપુરના સ્વરમાં ફિલ્મ સંત સુરદાસનું આ ગીત.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ. હવે સાંભળીએ ફિલ્મ જુગલ જોડીનું સુંદર ગીત, જેને આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં રજૂ કરવામાં આવ્યું છે.
1: નખરો સવા લાખનો હે નિંદર ઉડાડે છે ઓ લાડો તા.

હવે સાંભળીએ ગુજરાતી ફિલ્મ સંતો રંગીલીનું એક સુંદર ગીત, જેને સ્વર આપ્યો છે હર્ષદા રાવલ અને તેમના સાથીદાર કલાકારોએ.

કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ ગુજરાતી ફિલ્મ હોથલ પદમડીનું એક મધુર ગીત, જેને સ્વર આપ્યો છે સુલોચના વ્યાસ અને વેલજીભાઈ ગજ્જરે.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ફિલ્મી ગીતો.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. ગાઝા પર થયેલ ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા અને 22 અન્ય ઘાયલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્યને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા હોવાનું જણાવ્યું. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન. સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતાના જાળવવા બદલ સીલ કરાઈ. હવામાન વિભાગે આવતીકાલ સુધી ઉપહિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી. ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ સંતવાણી. આજે સાંભળીએ ગાયક કલાકાર નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા કેટલાક ભાવભર્યા ભજનો.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव 24 जुलाई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं। नमो ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે। ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે। ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે। ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે। ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
2: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો સંતવાણી કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા કેટલાક ભજનો।

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સંતવાણી કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય નારાયણ સ્વામીના કંઠે રજૂ થયેલા ભજનો. આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન.

આપ સાંભળી રહ્યા છો આપનો મનગમતો કાર્યક્રમ મનોરંજન. આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે સાંભળીશું અભિનેતા રાજેશ ખન્નાની પુણ્યતિથિ નિમિત્તે તેમના અભિનયની યાદ અપાવતા કેટલાક પસંદગીના ફિલ્મી ગીતો. તો સાંભળતા રહો મનોરંજન.

હવે આપણે સાંભળીશું ફિલ્મ આરાધનાનું લોકપ્રિય ગીત, જેને પોતાનો સ્વર આપ્યો છે જાણીતા ગાયક કિશોર કુમારે. તો સાંભળીએ આ સુંદર ગીત.

0: વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુ પ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: હમણાં જ આપણે સાંભળ્યું મનોરંજન કાર્યક્રમ અંતર્ગત ફિલ્મ કુદરતનું સુંદર ગીત, જેને શબ્દો આપ્યા છે જાણીતા ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ અને પોતાના મધુર કંઠે સ્વરબદ્ધ કર્યું છે સુપ્રસિદ્ધ ગાયક કિશોર કુમારે.
1: બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और ओटीटी प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात.
2: बदलो बदलो आदत बदलो.
3: मशीन में कपड़े डालने से पहले चेक नहीं किया था क्या?
2: बदलो बदलो आदत बदलो. अब नजदीकी बैंक जाकर फटे पुराने नोट्स बदलिए. अगर बैंक मना करे तो आरबीआई के ओम्बुड्समैन से शिकायत करें. आरबीआई कहता है जानकार बनिए सतर्क रहिए.
4: आईटीआई में प्रवेश मेळवाथी वंचित उम्मीदवारों माटे प्रवेश मेळवानी वधु एक तक. प्रवेश सत्र 2026 अंतर्गत બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ આન મિલો સજનાનું સુંદર ગીત, જેને પોતાનો મધુર સ્વર આપ્યો છે સુપ્રસિદ્ધ ગાયક કિશોર કુમારે.

ફિલ્મ અજનબીનું ગીત સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો મનોરંજન કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મ જગતના સદાબહાર અભિનેતા રાજેશ ખન્નાની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ ફિલ્મી ગીતો.

હવે પ્રસ્તુત છે ફિલ્મ દાગનું લોકપ્રિય ગીત, જેને પોતાના સુરીલા સ્વરમાં રજૂ કર્યું છે સુપ્રસિદ્ધ ગાયક કિશોર કુમારે. તો સાંભળીએ આ મધુર ગીત.

શ્રોતા મિત્રો, સદાબહાર અભિનેતા રાજેશ ખન્નાજીને પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ. તેમની યાદોને તાજી કરતો ફિલ્મ દો રાસ્તેનું ગીત સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા મનોરંજન કાર્યક્રમ અંતર્ગત અભિનેતા રાજેશ ખન્નાની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ લોકસંગીત. તો ચાલો સૌપ્રથમ સાંભળીએ દિવાલીબેન ભીલના સ્વરમાં.

દ્વારા પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 તેની પ્રથમ પરીક્ષણ ઉડાન માટે તૈયાર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 11:30 વાગે પ્રક્ષેપણ કરવામાં આવશે. ગાઝામાં થયેલ ઇઝરાયેલી હુમલામાં અંદાજે 7 લોકો માર્યા ગયા અને 22 અન્ય ઘાયલ થયા. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી સંભાળ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના બુડાણા ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે મંજુલા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ અને એરમેનની ભરતી માટે સત્તાવાર જાહેરાત, 26 જુલાઈ સુધી અરજી કરી શકાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ભાવનગરમાં 21.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું. વાવથરા જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતા જાળવવા બદલ સીલ કરાઈ. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા. આરોગ્યતંત્ર સતર્ક બન્યું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામમાં ગઈરાત્રે દીપડીના 2 બચ્ચા પાંજરે પુરાયા. હવામાન વિભાગે આવતીકાલ સુધી ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી. જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે જામવંથલીમાં સૌથી વધુ 15 મિલીમીટર, જ્યારે ડાંગમાં છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 31 મિલીમીટર, આહવામાં 15, વઘઈમાં 24 અને સુબીરમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે ગાયેલા આશિકી ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો

કુમાર સાનુ અને અનુરાધા પડવાલે ગયેલા સડક ફિલ્મના ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું સોનાલી રાઠોડે ગાયેલી અંજુમ રાબરની રચનાથી.

0: બદલો.
1: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો.
2: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

ભૂપિન્દરસિંહે ગાયેલી ઝમીર કાઝમીની ગઝલ આપે સાંભળી, અને હવે સાંભળશો ચંદનદાસને, શબ્દો ઇસરાર અંસારીના.

0: हम जब सम्भी रहे हिंदी गीत गजल आकाशवाणी अहमदाबाद वडोदरा बराबर 12 वागे आप संभल शो मुख्य समाचार।
1: तेरी बातों में जमाने का असर लगे।
2: नमस्कार, प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ના પરીક્ષણ માટે સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને શુભકામના પાઠવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે। સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ। સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી। પનામાના વિદેશમંત્રી ઝાવિયર માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે। જમ્મુથી આજે 3632 અમરનાથ યાત્રાળુઓનો વધુ એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા ગુફા મંદિરના 2 બેઝ કેમ્પ માટે રવાના થયો। મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં પોલીસે આશરે 2300 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો। 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી। અમદાવાદના ગાંધીનગર સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વૈષ્ણવદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધી 6 મહિના માટે ભારે વાહનો બંધ। 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર। નર્મદા કેનાલ પાસે 4 લેન રોડની કામગીરી। જામનગરમાં 15 દિવસમાં સીસીટીવી કેમેરાની મદદથી 1722 ઈ ચલણ ઇસ્યુ થયા। મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકોના સૌથી વધુ 725 કેસ નોંધાયા। જૂનાગઢના ગિરનાર પર્વત પર તાજેતરમાં સિંહે કરેલ હુમલામાં બાળકના મૃત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આજથી ગિરનાર પર યાત્રિકોની અવરજવર માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી। સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ। ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો। બેડમિન્ટનમાં ભારતીય શટલર અને 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ટોક્યોમાં જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો। હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે। ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે 3જા સ્થાન માટે પ્લે ઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે। અને જૂનાગઢમાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ। હવે પછી આપ બપોરે 1 વાગ્યાને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું દેવકી પંડિતે ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમના અંતમાં સાંભળશો રેખા ત્રિવેદીના કંઠમાં વિનોદ જોશીની શબ્દરચના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ.
1: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. નમસ્તે શ્રોતા મિત્રો, કેમ છો? હું રૂપા તમારું ફરી સ્વાગત કરું છું મહિનાના ત્રીજા શનિવારના સહિયરમાં. મિત્રો, આજે મારે તમારી સાથે ગુજરાતમાં થઈ ગયેલી સ્ત્રી સંતો વિશે વાત કરવી છે, પણ એ પહેલા એક વાર્તા સાંભળીએ. એક નાનો

નાનકડું ગામ હતું અને ત્યાં એક સ્ત્રી રહેતી હતી. નામ હતું એનું સંતુ. બહેનો, સંતુ આપણી જેમ જ આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી. વહેલી સવારે કુવેથી પાણી ભરે, રાંધે, છોકરાઓને સાચવે અને રાત્રે થાકીને સૂઈ જાય. પણ આ બધાની વચ્ચે તેની અંદર એક તરસ હતી, ઈશ્વરને પામવાની, આધ્યાત્મને અનુભવવાની તરસ. થોડા સમય પછી મિત્રો તેના ગામમાં એક બહુ મોટા જ્ઞાની સંત આવ્યા. આખું ગામ એ સંતના પ્રવચનમાં જવા લાગ્યું. સંતુને પણ ખૂબ ઈચ્છા થાય કે તે જાય, પણ ઘરની જવાબદારીઓ જેટલી હતી કે તે સમય જ ન કાઢી શકે. તો એક દિવસ સંતુ રસોડામાં લોટ બાંધી રહી હતી અને ત્યારે એ સંત એના ઘરના આંગણે આવીને ઊભા રહ્યા અને પોકાર કર્યો, અલખ નિરંજન. સંતુ દોડતી બહાર આવી ગઈ. એના હાથ લોટવાળા હતા. તેણે ક્ષમા માંગતા કહ્યું કે મહારાજ, હું ખૂબ ભાગ્યશાળી છું કે તમે મારે આંગણે આવ્યા. મારી ખૂબ ઈચ્છા હતી કે હું તમારા પ્રવચનમાં આવું અને આધ્યાત્મ શીખું, પણ આ ઘરકામમાંથી મને ક્યારેય સમય જ નથી મળતો. હું આધ્યાત્મથી વંચિત રહી ગઈ. તે જ્ઞાની સંત હસ્યા અને તેમણે સંતુના લોટવાળા હાથ તરફ જોયું અને પૂછ્યું, દીકરા, જ્યારે તું લોટ બાંધે છે ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે? સંતુએ સરળતાથી જવાબ આપ્યો કે મહારાજ, મારું ધ્યાન તો એમાં જ હોય છે કે લોટમાં પાણી બરાબર ભળે, રોટલી નરમ બને અને જેથી મારા પરિવારને સંતોષ મળે અને કોઈ ભૂખ્યું ના રહે. મિત્રો, તમે જાણો છો સંતે શું કહ્યું? સંતે કહ્યું, બસ આ જ આધ્યાત્મ છે. તારે આધ્યાત્મ શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી. જ્યારે તું અન્ન રાંધે છે ને ત્યારે તું માત્ર રસોઈ નથી કરતી, તું એ અન્નમાં તારો પ્રેમ ભેળવે છે, એ જ સેવા છે. જ્યારે તું આખા પરિવારની ચિંતા કરે છે એ જ તો કરુણા છે. અને જ્યારે તું આ બધું જ કોઈ અપેક્ષા વગર કરે છે એ જ સમર્પણ છે. મિત્રો, જ્યાં પ્રેમ, કરુણા અને સમર્પણ છે ત્યાં આધ્યાત્મ આપોઆપ આવી જાય છે. આટલું સાંભળીને સંતુની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે જે ઈશ્વરને તે મંદિરોમાં શોધતી હતી તે તો તેના પોતાના હૃદયમાં અને એની ફરજોમાં બેઠો હતો. મિત્રો, આજે આપણે એક નાટક પણ સાંભળીશું, પણ એ પહેલાં સાંભળીએ આ સુંદર મજાનું ભજન.

0: મિત્રો, ગંગા સતીનું આ ભજન એ માત્ર ભજન નથી પણ વેદાંત અને યોગશાસ્ત્રનો નિચોડ છે. ગંગા સતીએ પાનબાઈને સંબોધીને જે ભજનોની રચના કરી છે તે આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ગવાય છે. મિત્રો, ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજપરા ગામના એક ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તેમના લગ્ન સમઢિયાળા ગામના આધ્યાત્મિક જીવ એવા કહળસંગ ગોહિલ સાથે થયા. મિત્રો, ગંગા સતી જ્યારે સાસરે આવ્યા ત્યારે તેમની સાથે પાનબાઈ પણ આવ્યા હતા. ગંગા સતી, કહળસંગ અને પાનબાઈ આ ત્રણેય સમઢિયાળા ગામમાં રહીને ભક્તિ, ભજન અને સત્સંગમાં લીન રહેતા. કહળસંગ પોતે એક સિદ્ધ પુરુષ હતા અને મિત્રો, લોકવાયકા મુજબ કહળસંગે કોઈક ચમત્કાર કર્યો અને સમાજમાં તેની ખૂબ ચર્ચા થઈ. પરંતુ સંત પરંપરામાં ચમત્કાર પ્રદર્શનને યોગ્ય માનવામાં આવતું નથી. પોતાનાથી થયેલી આ ભૂલના પ્રાયશ્ચિત રૂપે તેમણે મોક્ષ પ્રાપ્તિ માટે સમાધિ લેવાનો નિર્ણય કર્યો. ગંગા સતીએ પણ તેમની સાથે સમાધિ લેવાની ઈચ્છા કરી, પરંતુ કહળસંગે તેમને રોક્યા અને કહ્યું કે હજુ પાનબાઈનો આધ્યાત્મિક વિકાસ અધૂરો છે, તમારે તેમને જ્ઞાન આપીને સન્માર્ગે વાળવાના છે, ત્યારબાદ જ તમે સમાધિ લઈ શકો. પતિની આજ્ઞા શિરોધાર્ય કરીને ગંગા સતી રોકાઈ ગયા. તેમણે પાનબાઈને આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડવા માટે રોજ એક ભજન સંભળાવવાનું શરૂ કર્યું. ગંગા સતી રોજ એક ભજન રચતા પાનબાઈને તેનો ગૂઢ અર્થ સમજાવતા અને પાનબાઈ તે ઝીલી લેતા. અને મિત્રો, આપણે જાણીએ છીએ એમ આ સિલસિલો સતત 52 દિવસ સુધી ચાલ્યો. ગંગા સતીએ પાનબાઈને સંબોધીને ગાયેલા આ 52 પદો આજે આપણા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય વિરાસત છે. 52મા દિવસે પાનબાઈની સાધના પૂર્ણ થઈ અને મિત્રો, ત્યારબાદ ગંગા સતીએ સમાધિ લઈ લીધી અને તેમના ગયાના 3 જ દિવસ પછી પાનબાઈએ પણ દેહ ત્યાગ કર્યો. મિત્રો, મોટાભાગે આપણે એમ માનીએ છીએ કે આધ્યાત્મ એટલે હિમાલયની ગુફાઓમાં જઈને બેસી જવું કે સંસાર છોડી દેવો. પણ ના મિત્રો, એવું નથી હોતું. આધ્યાત્મનો અર્થ છે પોતાની ભીતર જવું. મિત્રો, ગુજરાતની ભક્તિ પરંપરા અને ઇતિહાસ સ્ત્રી સંતોના પ્રદાન વગર અધૂરો છે. ગુજરાતની ધરતી પર પુરુષ સંતોની સમાંતરે જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની એવી ભગીરથ ગંગા વહી છે કે જેમાં મહિલા સંતોએ ત્યારના રૂઢિચુસ્ત સામાજિક માહોલ વચ્ચે પણ પોતાનું સર્વોચ્ચ સ્થાન બનાવ્યું છે. જે સમયગાળામાં આ મહિલા સંતો થઈ ગયા ત્યારનો ગુજરાતનો સામાજિક માહોલ સ્ત્રીઓ માટે અત્યંત સીમિત અને રૂઢિચુસ્ત હતો. સ્ત્રીઓને ઘરમાં રહેવું પડતું, શિક્ષણનો અભાવ હતો અને પુરુષ પ્રધાન સમાજમાં પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. જ્યારે કોઈ સ્ત્રી સંત બનવા કે ભક્તિ માર્ગે નીકળી પડતી ત્યારે તેને જ્ઞાતિના ભયંકર રોષનો પણ સામનો કરવો પડતો. મિત્રો, મીરાબાઈને ઝેર આપવાનો પ્રયાસ થયો હતો, તોરલને સામાજિક મહેણા સાંભળવા પડ્યા હતા. પણ આ દમનકારી માહોલ વચ્ચે પણ સ્ત્રીઓએ પોતાનું ભક્તિ આંદોલન જાણે કે ચાલુ જ રાખ્યું. ભક્તિના માર્ગે સ્ત્રીએ સામાજિક બંધનો ફગાવી દીધા, કારણ કે ઈશ્વરના દરબારમાં સ્ત્રી કે પુરુષનો ભેદ નથી હોતો. અને મજાની વાત તો એ છે મિત્રો કે આ સ્ત્રી સંતોએ સંસ્કૃતના બદલે લોકબોલી, તળપદી ગુજરાતી કે કાઠિયાવાડીનો ઉપયોગ કરીને ભજનો રચ્યા અને જેના પરિણામે ખેતરોમાં કામ કરતી શ્રમિક મહિલાઓથી લઈને ઘરકામ કરતી સ્ત્રીઓ સુધી આ ભજનો સીધે સીધા હૃદયમાં ઉતરી ગયા. આજે પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે રાતે ભજન ડાયરા કે સંતવાણી યોજાય છે ત્યારે ગંગા સતી, મીરા કે તોરલની વાણી ગવાયા વગર કાર્યક્રમ અધૂરો જ ગણાય છે. અને મને તો એવું પણ લાગે છે મિત્રો કે ગુજરાતના સ્ત્રી સંતોએ જે માહોલ તૈયાર કર્યો તેના કારણે જ આજની ગુજરાતી નારી વધુ ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે થોડીક વધુ પ્રગતિશીલ અને નીડર બની શકી છે. કારણ કે તેમણે ભક્તિને માત્ર પૂજાપાઠ પૂરતા સીમિત નહોતા રાખ્યા પણ આત્મગૌરવ અને સ્ત્રી સશક્તિકરણનું શસ્ત્ર પણ બનાવ્યું હતું. મિત્રો, આપણા ગુજરાતની બીજી જ એક આવી સરસ રસપ્રદ સંત કથા છે જેસલ તોરલની. જેસલ જાડેજા એક કચ્છના બહારવટે ચડેલા ખૂંખાર લૂંટેરા હતા. તેમને કચ્છજી ધરતી જો કાળો નાગ એટલે કચ્છની ધરતીનો કાળો નાગ તેમ કહેતા. તેઓ પોતાની ભાભીનું મહેણું ભાંગવા સૌરાષ્ટ્રના રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેમની ઘોડી અને તલવાર ચોરવા ગયા અને અચાનક સાંસતિયાની પત્ની તોરલને જોઈ. ક્રૂર અને બહારવટિયા જેસલના જીવનનો ઉદ્ધાર કરવાના આશયથી સાસતિયાએ તેમને પોતાની ઘોડી, તલવારની સાથે તોરલ પણ જેસલને સોંપી દીધી. ત્યારબાદ અનેક કસોટીઓની વચ્ચે તોરલે તેનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હૃદય પરિવર્તન થયું. આ રસપ્રદ વાત ડાયરા સ્વરૂપે સાંભળીએ.
1: સાસતિયા કાઠીન્યાથી તોળી ઘોડી, તોળી તલવાર અને તોળા દેનારને લઈ અને જેસલ જાડેજો જોડિયા બંદરથી વાણમાં બેઠો અને બરોબર મધદરીએ જ વાણ આવ્યું. સમુદ્રમાં તોફાન જામ્યું, હજારો જીવને જેને જીવતા વાઢી નાખ્યા છતાં રૂવાડું હલે નહીં. ઈ જેસલ જાડેજાને પોતાનું મોત હમે આવ્યું ને ત્યારે ખબર પડી કે મોતની બીક કેવી લાગે. સતી તોળાદેની હામે નજર કરી, સતીના હાથમાં એક તારો અને સતી અલખનો આરાધ કરે અને જાડેજાએ સતી તોળાદેના પગ પકડી લીધા. સતીને કીધું મને બચાવો, ત્યારે સતી તોળાદે જાડેજાને કીધું, જાડેજા આ તોફાન હેનું છે ખબર છે કે ના? કે જગતમાં એક દરિયો એવો છે જે પાપનો સંગ્રહ નથી કરતો. જાડેજા તે જે પાપ કર્યા છે, કુકર્મ કર્યા છે, આ એનું તોફાન થયું છે. મારા પગ મૂકી દે, પણ હું મારા ધણીનું જેનું ભજન કરું છું એનો એતબાર રાખ, એનો વિશ્વાસ રાખી અને કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી લે, કબૂલત કરી લે કે હા પસ્તાવો, વિપુલ જળનું સ્વર્ગ લોકથી ઉતર્યું, અરે પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હાથમાં એક તારો લઈ જેસલ જાડેજો જે કાંઈ કુકર્મો કર્યા હતા, પાપ કર્યા હતા, એનો મેળો એકરાર કરવા ધીમે ધીમે તોફાન શાંત થઈ ગયું અને સલાહ

સલામત હામે કિનારે ઉતર્યો, પણ બન્યું શું, જોડિયા બંદરથી વાણમાં બેઠો ત્યારે જેસલ જાડેજો લૂંટારો બારવટીઓ કહેવાતો હતો, પણ સતી તોળાદેના સંગમાં ભક્તિના રંગે રંગાણો હામે કાંઠે ઉતર્યો ને જેસલ પીર તરીકે પૂંજાણો. આજે પણ માણસો અંજાર હુદેની જાત્રા કરવા જાય છે.

0: મિત્રો, આ સિવાય ગુજરાતમાં મીરાબાઈ, દિવાળીબાઈ અને પૂરીબાઈ, રાધાબાઈ, કૃષ્ણાબાઈ, લોયણ વણઝારી જેવા અનેક સ્ત્રી સંતો થઈ ગયા. તમે આ બધાની વાર્તાઓ શોધજો અને વાંચજો, તમને મજા પડશે. અને હવે સાંભળીએ હસુયાજ્ઞિક લિખિત નાટક રતન.
1: કેમ બેચર, આજે કઈ ખુશખુશાલ છે? વહુ મળવા આવી છે એટલે?
2: જેલર સાહેબ, મને 3 વર્ષની જેલ થઈ, પણ 3 વર્ષ રતન 3 ખેતરની દેખભાળ કરતી આવી છે.
1: એકલી?
2: એકલી? અરે, એના હાથમાંની ગોફણ છટકે તો મોત જ ટપકે.
1: શું કહે છે તું?
3: અને ઈમના હાથમાંથી બંદૂકની ગોળી વસૂટે ને સાહેબ, તો ભવસાગર તરાવી દે.
1: તો તું ગોફણધારી અને બેચર બંદૂકધારી કેમ? પણ બેચર, આટલી જમીન અને સુખનો રોટલો હતો, છતાં તું બારવટાના રસ્તે કેમ ચડ્યો?
2: પૂછો જ માં સાહેબ, કંપની સોબત.
3: એ હું કહું સાહેબ, જૂના સાથીદારો તો ધાડ પાડવાનું નક્કી કરે તાણે બેચરને હાથે જ લઈ જાય. એના જેવો બીજો નિશાનબાજ મલકમાય નહીં, તઈ તો હુંઈને પૈણી.
1: ખરેખર તમારો મેળાપ ક્યાં થયો?
2: મેળામાં તાકોળીનો જુગાર ખેલાય છે ને, તા એ ટાણે તો તીર મારીને તાકવાનું અને નિશાન પાડવાનું હતું. થયું એવું કે અમે બંને સાથે જ તક્તા પર બરાબર વચ્ચોવચ નિશાન મારી દીધા. શું કહે છે ને અંગ્રેજીમાં,
1: ડાર્ટ, ખીલા ભાલો.
2: હા.

0: હા, એમાં અમારા બેયના નિશાન હારે જ સંધાણા.
1: હા સાહેબ, આ ડારટે તો અમને વેંધ્યા ને લગન લેવાણા ને એ ગોળીબારે તો આ જેલ દેખાડી. તાણે મેળામાં તો હોડ મંડાણી કે કોણ ડારટ વિધે, બધા મથે પણ કોઈ ન ફાવે. અમે કળી લીધું કે નિશાનવાળાએ નિશાન ત્રાંસુ રાખ્યું છે અને એટલે તો હંધાઈની આંટ હેઠી પડે છે. આ મરમ હાથ જડ્યો ને પછી મેં લીધું નિશાન. બધાને સાબીન કે અમારા નિશાન ભોય ચાટશે, પણ મારો ભાલો સીધો વચ્ચે ખૂંચ્યો ને એ જ વખતે બે ચારે પણ ભાલો ફેંકેલો, તે મારા ભાલાની લગો લગ ખૂંચી ગયો. મેળામાં ભીડ તો હખડે ઠઠ, અમે સાથે તાંકીને જીત્યા, તે થયો હસારો. વાહ ભાઈ, આ તો સરખા ઉતર્યા, પણ ઇનામની હેલ તો એક જ છે, કોણ લેશે? કોણ ગોળી લે ને કોણ હાંડો, બે તે સરખા હકદાર છે. તે કોઈ કે મેર કરી. અરે ભાઈ, ભાલા લગોલગ એક નિશાને લાગ્યા, તે ઓછે વત્તો ભાગ કેમ પડાય? બે હંગાતે હેલ લઈ લે, અને ઈ મહેરે તો મારું ને બેચરનું મન મેળવી ગઈ. અમે નક્કી કર્યું હેલ આખી બેયની, નાનો ને મોટો કોઈનો ભાગ નહીં, ને ઈ પછી તો અમે લગ્ન કર્યા. બેચરને તો હવે ઘર ને ખેતી હતા, કટમના સુખનો છાંયડો. નક્કી કરેલું કે હવે ક્યારેય ધાડનો ધંધો ન કરવો. પણ એક દિવસ સાહેબ સોબતીએ આગ્રહ કર્યો એમને, હાલને આ છેલુકના ને તાંચ પકડાના ને 3 વર્ષની એમને જેલ પડી.
0: એ તો થવા કાળ સાહેબ ભાઈબંધીના બોલે બંધાણો તે ના ન કહી શક્યો, ને તાણે તે ખબર છે સાહેબ કે સખનો જીવ દખમાં નંખા છે.
1: હવે સાહેબ બેચર પાહીથી વચન લ્યો કે કદી ધાડમાં ન જવું ને કાચા કાનનાય નહીં થવું.
2: કાચા કાનના
1: એમનું હંધુય હારું, પણ સે કાનના કાચા. કોઈ કહે કઈ તો માની લે, ને ખરા ખોટાનું વિચારવાય ન રે.
2: એ કહીશું એને વખત આવે. જો હવે તમે બંને જણા નિરાતથી વાતો કરો, મુલાકાતની 30 મિનિટ તો આમ જ નીકળી જશે. હું જરા મારા રાઉન્ડ પર જઈ આવું. રહેમત ખાન, રતન ફરી મળવા આવી છે ત્યારે બેચર એને મળવાની ના કેમ પાડે છે?
3: એના મનમાં ભૂત ભરાયું છે સાહેબ. રતનનું મોઢું ના જોવું. લ્યો,
2: ક્યારથી?
3: વચ્ચે 2-3 કાગળ આવ્યા તે પછી બેચરના મનમાં વહેમ પેઠો છે અને કહે છે કે એને હવે નથી મળવું મારે, કોઈ કે એને ચડાવ્યો લાગે છે.
2: હા, રતન કહેતી હતી કે એ કાચા કાનનો છે,
3: પણ બૈરીને મળવામાં શું વાંધો છે? એ કહે છે કે મારે મોડું નથી જોવું, ભારે જિદ્દી.
2: હું સમજાવું?
3: બહુ જિદ્દી માણસ છે સાહેબ. હા વચક્કી, કોઈનું માને જ નહીં ને. જરા મને વખત આપો, હું કંઈક તોડ કાઢી નાખીશ. તોડ મળ્યો સાહેબ, અને બહુ ભૂંડું થયું. હા, બેચરની જીત જીતી અને ઘર ભાગ્યું.
2: એટલે
3: જેલર સાહેબ, કેટલીક વખત હચ્ચાઈ પણ માણસને લાલ પીળો બનાવે છે. રતન હાચી હતી, બેચરની જ ભૂલ હતી ને, એટલે સંસારમાં પૂળો મુકાયો. કોઈ કે એને લખી દીધું કે તારી વહુનું તો ભલું પૂછવું, એક તો દેખાવડી, એની અદેખાઈ કરનારા ઘણા, એટલે બેચરના મનમાં ચોર ભરાયો. શંકા ચોર અને શંકા ડાકણ, એમાં તો વકર્યું. તે એવું વકર્યું કે આ સાચી બાઈનો મિજાજ ગયો. તે દિવસે ગયો એટલે બરોબર ગયો સાહેબ. એ મળવા આવી હતી અને બેચરે મળવાની ના પાડેલી, એટલે રતન વચકાઈ. તે દિવસે જ ગામમાં ફોજદારે એને બોલાવી. ફોજદારની ખોરી ખોટી દાનત રતન બરોબર પારખી ગયેલી, એટલે એણે કીધું કે છોકરાને ખવડાવી સુવડાવીને આવું છું.
2: એમ પછી એ ગઈ?
3: અરે એ તે કઈ જાય સાહેબ, એ તો નેકીવાળી બાઈ છે સાહેબ, નેકીવાળી. આ વાંક તો બધો બેચરી એનો જ છે. રતનને મળીને વાત સાંભળી હોત ને તો કંઈક રસ્તો નીકળત, પણ એ જીદ્દી એને મળ્યો જ નહીં ને. કોઈની ભંભેરણીમાં આવી ગયો, કાગળ લખીને હાચો ખોટો વહેમ ગાલી દીધેલો એના મનમાં, તેને મળ્યો જ નહીં. ફોજદારની બુરી નજરથી બચવા રતન ઘર વખરી એકઠી કરી છૈયાને લઈને ગામ છોડીને નાઠી. અરે જેલર સાહેબ, રતન નાઠી તે એવી નાઠી કે જોવા જેવી કરીને ગઈ. 2 લાશ પાડતી નાઠી એવી બૂમ પડી છે.
2: ખૂન કોના?
3: વાત તો એવી છે સાહેબ કે બારવટિયાને ગોફણે માર્યા છે. એ છૈયાને ઘર વખરીને લઈને જતી હતી ત્યારે 2 બારવટિયા ભટકાણા અને ટંકણી આંચકી લીધી. થોડે છેટે ગયા એટલે રતને ગોફણ રમ રમાવીને બારવટિયાને એવા તો પછાડ્યા અને ટંકડી હાથ કરી કોઈ ખટારાને હાથ ધરીને ઊભો રાખ્યો અને છોકરાને લઈને બેસી ગઈ એમાં. નસીબ સંજોગે ખટારા વાળો સાહુકાર મળ્યો. હા સાહેબ, તે ઠેઠ મુંબઈ લઈ ગયો. રહીશ આદમી તે રતનને કામે લગાડી. આ છોકરાનું શું કર્યું એ વાત હજી જાણી નથી, પણ તેની એ બાતમી મળશે. હા,
2: અહીં જેલમાં બેચરને આની જાણ થઈ છે?
3: ના સાહેબ, કોઈમાં આ વાત બેચરને કહેવાની હિંમત જ નથી ને. હજી સુધી તો તે કાંઈ જ જાણતો નથી. પછી તો ખુદા જાણે. હા, બેચરે બહુ મોટી ભૂલ કરી સાહેબ, બહુ મોટી ભૂલ કરી. આ રતનને મળ્યો નહીં અને પજવણીની વાતે જાણી નહીં.
2: એને જાણ્યું હોત તો પણ જેલમાં રહીને શું કરત?
3: અરે ઓય સાહેબ, એ તો કારા ફાળ માણા, એના હાથ તો ખૂબ લાંબા છે લાંબા, અને કાળજું સિંહનું છે સિંહનું. અહીં બેઠો બેઠો ફોજદારને તો ભરી પીવત હા, અને એના સાગરી તો ધાડપાડું છે ને પાછા છૂટતા છે. પણ હવે વાતે જુદો જ વળાંક લીધો. હવે તો રતનને ક્યાં મળે કોણ જાણે, તકદીરની બલિયારી છે સાહેબ, બીજું શું.
2: જો રતને કે બેચરના કોઈ સાગરી તે ફોજદાર પર હાથ ઉપાડ્યો હોત તો એને કાયદો ન છોડત, ને ફોજદાર વાંકમાં છે એવી સાક્ષી પણ કોણ આપત?
3: સાહેબ, આ તો આમ થાત ને તેમ થાત ની બધી વાતો છે વાતો. રતને બેને ઢાળી દીધા છે એની પણ સાબિતી શી છે? આ તો બધા ધીંગાણાના ખેલ છે સાહેબ, ધીંગાણાના. હવે રતનની વાત જાણવા પેલા ખટારા વાળાનો નંબર મેળવ્યો છે, આવતા જતા એની પણ ખબર પડશે. પણ હમણાં તો આ વાત બંધ એટલે બંધ, જોઈએ શું થાય છે.
2: આટલા વર્ષો પછી હવે કાલે બેચર જેલમાંથી છૂટશે, પણ પછી
3: એના ગામમાં નહીં જાય સાહેબ. ઢૂંઢવા જશે રતનને અને આકાશ પાતાળ એક કરશે. એ ખરી વાત તો હવે જ જાણશે કે રતનમાં કોઈ એબ ન હતી. ફોજદાર એને કનડતો હતો, એના સંતાપે અને પતિએ વાત કાને ન ધરી અને શંકા કરી એટલે બચારીએ નોંધારી દશામાં ગામ ઘર ને ખેતી છોડ્યા. બેચર હાથી વાત જાણતા જ જીવતર હોડમાં મૂકશે, અને આમે તો હોડમાં જ મળી હતી રતન બેચરને.
2: એ પણ ખરું, એ ધાડમાં ન ગયો હોત તો ઘરનો છાયો અને સુખનો રોટલો ભોગવતો હોત.
3: હવે તો સાંભળવા પ્રમાણે મુંબઈના ખટારાવાળા શેઠે રતનને નોકરીએ રાખેલી, પણ શેઠાણી એને ખૂબ પજવી એટલે ત્યાંથી બચારી ભાગી. છોકરાને બાલાશ્રમમાં મૂક્યો અને રેલના કામની મજૂરી લાગી, પણ ત્યાં એને મકાદમે ખૂબ પજવી એટલે ત્યાંથી એ ભાગી.
2: રૂપ અને જોબન બે સાથે હોય ત્યારે સાચવવા અઘરા,
3: પણ દાગીનો દારૂ ને દેવતા સાથે હોય તો એ હાચવે એવી છે રતન. હોય સાહેબ, એ કોઈને નમતું ન આપે.
2: હવે બીજી કશી વાત કર્યા વગર એને કાલે છોડવાનો છે અને કાગળિયા કરવા માંડ, એનું ભાગ એ ખુદ રડી લેશે.
3: જેવો હુકમ સાહેબ, એના નસીબનું પાનું હવે નહીં ફરે, અને ફરે પણ જોઈએ શું થાય છે. તે
0: સાહેબ મને ઓળખ્યો? હું બેચર, આપની જેલનો નિવાસી, 3 વર્ષ ભોગવેલી, ને આ મારી રતન. હું એ કહું છું સાહેબ, હવે તો રતન મારું રતન છે.
2: ઓહો, બરાબર ઓળખ્યો તને. અરે હું તો પછી બદલી થતા બીજે ગામ જઈ આવ્યો અને ફરી પાછું અહીં આવ્યો. તારી વાત તો મારા કાળજે કોતરાઈ ગઈ છે બેચર.
0: શું થાય સાહેબ, કર્મમાં કઠણાઈ લખાયેલી તે ભાવીએ ભૂલાવ્યો.
2: તે દાડે તે રતન જોડે વાત કરી હોત તો આ દશા ન થાત.
0: ત્યારે જાણ્યું હોત તો મારે હાથે જેલ તોડવાનું, ભાગવાનું ને ખૂનથી હાથ રંગવાનું થાત સાહેબ. પણ હવે બધું ઠેકાણે પડી ગયું છે, ને મેં ઘર ને ખેતી સંભાળીએ છીએ, છોકરો મોટો થઈ ગયો છે.
2: અરે ભાઈ, રતન ફોજદાર પાસે ન ગઈ અને ભાગી ગઈ ત્યાંથી વાત કર. પહેલા રતનની જુબાની.
1: હું રહેમત ખાન ને મળી ને જેલમાંથી પાછી ફરી, અને આમણે મારું મોં જોવાની પણ ના કહી, એટલે મારો મિજાજ ફાટ્યો. મારા મનમાં કે મારો કંથ પણ મારા માટે ખોટું ધારે, હું તો હોડમાં પરણેલી, મારો વિશ્વાસ ના કરે. અને ઘરે પહોંચ્યું ત્યાં ફોજદારના હુકમો છૂટે, એટલે લાગલું જ બાનું કાઢી કિંમતી જણસ રોટલા કપડાં બાંધી છૈયાને લઈને નાઠી, તો સામા લૂંટારા ભેટ્યા, ટંકડી છૂટવી લીધી. મેં કહ્યું લઈ જા, મને જીવતી જવા દે. ને જેવા એ થોડે દૂર પહોંચ્યા કે મેં કાઢી ગોફણ ને પાણા રમ રમાવ્યા ને પાડ્યા નીચે.
2: આવ રહેમત, સાંભળ, તારી વાત સાચી છે, બેસ.
1: પછી એક ખટારો આવ્યો, માણસ સારા તે મને મુંબઈ લઈ ગયા. શેઠ સાચી દાનતનો, પણ શેઠાણી નકામી. મારા છોકરાને હું રાખું ને કામનો ખોટિયો થાય તે ટકટકારો કરે રાખે. એમાં જ ઝઘડો થયો, હું કામથી છૂટી થઈ. ત્યારે ભલા શેઠે મારા છૈયાને બાલાશ્રમમાં મુકાવ્યો, મને રેલવાઈમાં પથ્થર ફોડવાનું મજૂરીનું કામ મળ્યું. પણ મકાદમ નાપાક મેલો કમત્યો, રાતના આવી કનડવા લાગ્યો. એકવાર આવ્યો દારૂ ઢીંચીને, હું એને હાથ આવું? મારે હડસેલો ને કર્યો ભય ભેગો, તે પડ્યો બેભાન બનીને. આથી હું ગભરાઈને નાઠી સ્ટેશને ને ચડી બેઠી ગાડીમાં. પહોંચી ગઈ કલકત્તે ને ત્યાંથી માસ્તરને ગાડ સારા હાથે મને મથુરા પહોંચાડી.
0: અને સાહેબ, કોઈ માને નહીં એવું થયું. ભગવાન જ્યારે એક કરવા ધારે છે ત્યારે પોતે જ ધાર્યા સોગટા ગોઠવી દે છે. હું જેલમાંથી છૂટ્યો ત્યારે તો ખેતર ને ઘરબાર વેર વિખેર, પછી તો હું જીવતર પૂરું કરવાના વિચારે ઉપડ્યો જાત્રાએ ને મથુરામાં પહોંચ્યો એક ભજન મંડળીમાં. ત્યાં મેં લાંબો ઘૂમટો તાણેલી બાઈને મંજીરા વગાડતી જોઈ. એના હાથ મંજીરાના તાલે ઊંચા નીચા થતા હતા. એમાં મારી નજર પડી ત્રાજવા તોરફેલા હાથ પર નામ લખેલું રતન. અને મને થયું, અરે રે, આજ તો મારું રતન. કાળિયા ઠાકરે અમને મેળવી આપ્યા સાહેબ. અમે બે પછી વૈરાગમાંથી આવ્યા સંસારમાં. મુંબઈ ગયા અને છોકરાને લાવ્યા.
4: રહેમત ખાન, પેડા વેચ આખી જેલમાં મારા ખર્ચે.
0: હોય કે હોય સાહેબ, તમે તો અમારા મા બાપ, ગુરુ. તમે તો સાચી સલાહ આપેલી, પણ મેં ન માની. હવે થોડો પસ્તાવો પણ કરવા દો અને ખુશી માટે મારી ખુશાલીના પેડા થઈ જવા દો. ભાઈ સાહેબ, આ બેચર કઈ હવે ધાડપાડું નથી, કેદી નથી. કંઠ છે રતનનો, છૈયા છોકરા, ખેતી પાતી ને ઘરબારવાળો. હવે દારૂ નથી, બંદૂકના ધડાકા ને ધાડની ધાક નથી સાહેબ. ભગવાનની મહેર છે કે મારું રતન સાચું રતન છે.
5: હસુયાજ્ઞિક લિખિત નાટક રતન. મિત્રો, હવે વાતો કરવાનો સમય બિલકુલ નથી અને ઘડિયાળ મારી સામે જોઈને ડોળા કાઢી રહ્યું છે. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો મિત્રો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

વૈભવ વઢવાણાએ કહેલી અવિનાશ વ્યાસની રચનાઓ આપે સાંભળી, અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બીએસએફની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદ

0: ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી અને પીવી સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. મિશન આગમન હેઠળ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 તેના અંતિમ બર્ન પૂર્ણ કર્યા પછી અને 450 કિલોમીટર ભ્રમણકક્ષામાં પેલોડ્સ ઇન્જેક્ટ કર્યા પછી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.
1: And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle.
2: Liftoff normal.
1: Vikram 1 ne apni udan bhari pratham charan ka prajwalan.
0: આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. આ સીમાચિહ્નરૂપ સાથે ભારત ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા પ્રાપ્ત કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને આ ઐતિહાસિક અવકાશ સિદ્ધિની પ્રશંસા કરી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે પણ સફળતા બદલ અભિનંદન આપ્યા. વિક્રમ 1ને એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે, જે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. તેનું સફળ ભ્રમણકક્ષા મિશન ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અવકાશ ક્ષેત્રના સુધારાઓ પછી ખાનગી ઉદ્યોગની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે અને તેણે બિનસરકારી કંપનીઓ માટે પ્રક્ષેપણ પ્રવૃત્તિઓ ખોલી છે. ઉલ્લેખનીય છે કે આ રોકેટનું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા પર સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની જુમાંગછા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ, જન્મ અને મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે. તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. તેઓ કોલકાતામાં રાષ્ટ્રીય પુસ્તકાલયમાં નવનિર્મિત શબ્દ સંગ્રહાલયનું ઉદઘાટન કરશે અને અમૂલ બંગાળ ડેરીના નવા દહીં ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ છે. આજે નવી દિલ્હીમાં ફોર્સિસ ફર્સ્ટ કોન્કલેવમાં બોલતા શ્રી સિંહે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે ભારતની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાને ટોચની પ્રાથમિકતા બનાવી છે.
3: आतंकवाद के खिलाफ भी हमारी गवर्नमेंट ने पूरी दुनिया के सामने अपने बदले हुए नजरिए को स्पष्ट किया है. आतंकवाद के विरुद्ध जीरो टॉलरेंस हमारे लिए केवल एक स्टेटमेंट नहीं है, बल्कि लाइन ऑफ एक्शन है. आतंकवाद के खिलाफ हम दरवाजे पर नहीं बल्कि घर में घुसकर मारेंगे. ऑपरेशन सिंदूर के दौरान सारी दुनिया ने यह देख भी लिया, हमारी सेनाओं का पराक्रम तो हमेशा ही अद्भुत रहा है.
0: શ્રી સિંહે કહ્યું કે સરકારે દેશની સંરક્ષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પણ સંકલ્પ કર્યો છે. તેમણે ઉમેર્યું કે સરકાર આ વર્ષે નવી સંરક્ષણ સંપાદન પ્રક્રિયા અમલમાં મૂકશે, જે દેશમાં સંરક્ષણ ઉત્પાદનને નવી ગતિ અને શક્તિ આપશે. શ્રી સિંહે જણાવ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન આશરે 1,78,000 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સરકારે આ વર્ષે સંરક્ષણ ઉત્પાદનમાં 2,00,000 કરોડના આંકને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર તમામ રાજકીય પક્ષોને સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસુ સત્ર સોમવાર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર થવાની અપેક્ષા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે રવાના થશે. આ મુલાકાત 25 જુલાઈ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. વધુમાં 3 દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા રોમાનિયાની આ પ્રથમ મુલાકાત હશે. છેલ્લે ભારતીય રાષ્ટ્રપતિએ 1994માં રોમાનિયાની મુલાકાત લીધી હતી.

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પોલીસે નશીલા પદાર્થની હેરાફેરી સામે કાર્યવાહી કરતા આશરે 2300 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો. મઉગંજ પોલીસે મકાઈની બોરીમાંથી છુપાવીને લઈ જવામાં આવતો ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. પોલીસે આશરે 4,25,00,000ની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ગાંજાને પ્રયાગરાજ લઈ જવાની યોજના બનાવી રહ્યા હતા. તેમની સામે એનડીપીએસ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓની દાણચોરી નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓ વિશે પૂછપરછ કરી રહી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારના નશાથી અંતર જરૂરી છે ના બીજા તબક્કા અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાનનો એક ભાગ છે. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની 4 ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19 જીત્યો હતો. બીજા સેટમાં ચેન યુ ફેઈએ ઇજાને કારણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને પીવી સિંધુ વિશ્વની 9 ક્રમાંકિત ખેલાડી બની ગઈ છે. 31 વર્ષીય સિંધુએ વર્ષ 2026ની શરૂઆત વિશ્વ રેન્કિંગમાં 18 ક્રમે કરી હતી. પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. મેક્સિકોના દક્ષિણ કિનારે ગઈકાલે 7.4 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શાઇનબામે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી. તેમણે ઉમેર્યું કે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે અને સુનામીના જોખમને કારણે લોકોને દરિયા કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમણે લોકોને સરકાર દ્વારા ચાલી રહેલા નિરીક્ષણો વચ્ચે નાગરિક સુરક્ષા ભલામણોનું પાલન કરવા વિનંતી કરી છે. ચીનના દક્ષિણ પશ્ચિમી શહેર ચોંગકિંગમાં ગઈકાલે ભૂસ્ખલનમાં 8 લોકોના મોત અને 34 અન્ય લોકો ગુમ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર બચાવ ટીમોએ કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ છે. રાજ્ય પ્રસારણ કરતા ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ ચોંગકિંગના પેંગશુઈ કાઉન્ટીમાં ભૂસ્ખલનમાં 10થી વધુ રહેણાંક ઇમારતો દટાઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે વુજિયાંગ નદીના એક ભાગ પાસે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. બચાવ અને રાહત કામગીરી માટે સ્થળ પર 800થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી દેખરેખ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દિલ્હીના નાયબ પોલીસ કમિશનર સચિન શર્માએ જણાવ્યું હતું કે દિલ્હી વડી અદાલતના આદેશ બાદ શ્રી વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અદાલતે વાંગચુકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા નિષ્ણાતોની સલાહ લીધા બાદ આ આદેશ જાહેર કર્યો હતો. શ્રી વાંગચુક છેલ્લા કેટલાક દિવસથી જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર હતા. દરમિયાન સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચારુ બાંબાએ જણાવ્યું કે સોનમ વાંગચુક સતત તબીબી દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલુ છે. તેમણે ઉમેર્યું કે વાંગચુક સંપૂર્ણપણે સભાન છે અને તેમના તમામ મહત્વપૂર્ણ પરિણામો સામાન્ય અને સ્થિર છે. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ ડોક્ટર હુસેન અલી મિનવી આજે ભારતની 4 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. ગઈકાલે તેમણે ચેન્નાઈમાં ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટીના 63મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે આઈઆઈટી મદ્રાસના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ આઈઆઈટી મદ્રાસ ઝાંઝીબારની સ્થાપના શૈક્ષણિક સિદ્ધિઓથી પણ વધારે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જ્ઞાનને કોઈ સીમા હોતી નથી અને શ્રેષ્ઠતાને ક્યારેય ભૌગોલિક સીમાઓ દ્વારા મર્યાદિત ન રાખવી જોઈએ. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરશે અને ભારત તાંઝાનિયા સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે નવા માર્ગો શોધશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બીએસએફની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી અને પીવી સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. રોકાણ માટે ગુજરાત દેશનું સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાતે 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 17 અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુને પાછળ રાખી અગ્રેસર રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતની નીતિગત સ્થિરતા અને રોકાણકારો માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ એ રાજ્યની મુખ્ય વિશેષતાઓ છે. રાજ્યનું ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો રોકાણકારોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સાથે એન્ડ ટુ એન્ડ સહાય પૂરી પાડે છે, જેના પરિણામે રોકાણની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બની છે. ઉપરાંત ઉદ્યોગો માટેના વાંધા પ્રમાણપત્ર સમયસર અને વાજબી ખર્ચે મળી રહે તે માટે સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રક્રિયા અમલમાં છે, જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના મોડેલ ફાર્મની મુલાકાત લીધી. તેમણે ગૌશાળામાં ગાયોના રખરખાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની માહિતી પણ મેળવી. શ્રી પટેલે મહુન્દ્રાના ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આપણી ભવિષ્યની પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ સાચો વિકલ્પ છે. જમીનના ઘટતા જતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણની જવાબદારી ઉપાડવા અનુરોધ કર્યો. વન વિભાગે આજથી ગિરનાર ઉપર યાત્રિકોની અવરજવર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે અને ક્યુઆર કોડના માધ્યમથી યાત્રિકોએ ઇન એન્ડ આઉટ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની યાત્રા કરવાની રહેશે. તાજેતરમાં જૂનાગઢના ગિરનાર પર્વતની સીડી પર એક સિંહે હુમલો કરતા 12 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. આ બનાવને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ નોંધણીની પ્રક્રિયા ગિરનારની સીડી અને રોપ વે બંને માધ્યમને લાગુ પડશે. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગિરનારની સીડી અને દાતારની સીડીને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે સૌ કોઈને અપીલ કરી છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 6માં રવિ પાર્ક અને ગણપતનગર વિસ્તારમાં 2 વર્ષનું બાળક અને 1 11 માસના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાયા છે. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે બંને બાળકોને હાલ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર બંને બાળકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. મહેસાણા જિલ્લાના નુગર, ખેરાલુ, ખંડોશન અને ગુંજા ગામમાં હરિયાળી વધારવા અર્બન ફોરેસ્ટ મોડેલ હેઠળ 8000 રોપાનું વાવેતર કરાયું છે. નાગરિકોને હરવા ફરવા, શાળાના બાળકોના પ્રેરણા પ્રવાસ, યોગ તાલીમ શિબિર સહિતના કાર્યક્રમો માટે આ અર્બન ફોરેસ્ટના ઉપયોગ થઈ રહ્યો છે. જિલ્લા વન વિભાગ અધિકારી બિંદુબેન પટેલે જણાવ્યું કે અર્બન ફોરેસ્ટ મોડેલ હેઠળ પસંદ કરવામાં આવેલા સ્થળો પર પર્યાવરણને અનુકૂળ 1000 અને સ્થળની સુંદરતા વધારવા માટે અન્ય પ્રજાતિઓના 2000 રોપાનું વાવેતર કરાયું છે. રાજ્યના 36 તાલુકામાં આજે હળવા વરસાદના અહેવાલ છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુર અને નાના પોંઢામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થયો છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. ચોમાસાની ઋતુમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ માજુમ ડેમ ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી, જેમાં એક વ્યક્તિના ડૂબી જવાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આધુનિક ટેકનોલોજીની મદદથી કેવી રીતે ડૂબેલી વ્યક્તિને બહાર કાઢી શકાય તેની સમજ આપવામાં આવી હોવાનું ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
1: આજરોજ ડિઝાસ્ટર કંટ્રોલથી કોલ આવતા એક ભાઈ ડેમની અંદર, માજુક ડેમની અંદર પગ લપસતા ડૂબી ગયેલ છે. જેનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ અમારા લીડિંગ ફાયરમેન દિલભાઈ પારકી સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચ્યા હતા. ત્યાં સ્થળ પર પહોંચી અને એને બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું હતું. ત્યારબાદ ત્યાં જતા એટલું માલુમ પડેલું હતું કે આ એક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અને તંત્ર દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરેલું હતું.
0: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસતા સિંહ, નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરી ખેડૂતોના ખરા મિત્રો બન્યા. તાજેતરમાં પ્રકાશિત થયેલા આંતરરાષ્ટ્રીય પીયર રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશન સંશોધનમાં જાણવા મળ્યું કે દરિયાકાંઠાના સિંહો દ્વારા થતા કુલ શિકારમાંથી લગભગ 70% હિસ્સો વન્યજીવોના શિકારનો છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસવાટ કરતા 100 જેટલા સિંહ, નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંના ખેડૂતોને ફાયદો કરાવે છે. નીલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીના પાકનું નુકસાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જગત રાવલ. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં અષાઢી બીજનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. હાલારી નવ વર્ષ નિમિત્તે નગરના જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા અષાઢી બીજની લોકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જગન્નાથ મંદિરથી નીકળેલ વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જામનગર શહેરમાં 15 દિવસમાં પોલીસના નેત્રમ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા. મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકોના સૌથી વધુ 725 કેસ નોંધાયા હતા. પોલીસે શહેરીજનોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા માટે એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની છે, ત્યારે એરફોર્સ રેન્જ સરમતની નાળા, રસુલનગર, જીએફએસસી, જેટી પ્લાન્ટ, સિક્કા સોલ્ટ ગેટ ચેનલ સહિતના કોસ્ટલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરની આરટીઓ કચેરીમાં વાહન ચાલકોને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને સરળ સેવા પૂરી પાડવાના હેતુથી હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ ડ્રાઇવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન એઆઈ આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, જેથી માનવીય હસ્તક્ષેપ ઘટાડો થશે અને પરીક્ષણ વધુ ચોકસાઈથી પૂર્ણ થઈ શકશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, દરેક જીઆઈડીસી અને ચેલાચંગા રોડ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં કુલ 13 ઔદ્યોગિક એકમોને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવામાં કોઈ કમી ન રહે અને વરસાદ ન આવે ત્યાં સુધી પાણી પુરવઠો મળતો રહે તે માટેનો નવો પ્લાન તૈયાર કરી લેવાયો છે અને સૌની યોજના હેઠળ જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો જથ્થો ઠાલવવા માટેનું વિસ્તૃત આયોજન કર્યું છે. આ અંગે રાજ્ય સરકાર સમક્ષ માંગણી પણ મૂકી દેવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિમુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા અદાલત તેમજ જિલ્લાના તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુલ 1,587 કેસોનો નિકાલ કરવામાં આવ્યો. જામનગર શહેરના હાર્દ સમાન રણમલ તળાવ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ જામનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના હસ્તે તથા જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશો માટે નિયમિત વિશ્વસનીય બજાર પૂરું પાડવાનો અને શહેરી ગ્રાહકોને સીધા જ ખેડૂતો પાસેથી ગુણવત્તાસભર ઓર્ગેનિક ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ અંતર્ગતના યુનિટ તથા બટાલિયન જામનગર, પોરબંદર, ભુજ, વેરાવળ, ગાંધીધામના કુલ 42 આર્મી તથા નેવીના કેડેટ્સ અગ્નિવીર તરીકે દેશ સેવામાં જોડાયા છે, જે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સની સ્થાપના વર્ષ 2017માં થઈ હતી અને તેની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં જ આપે જામનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું નિશા ઉપાધ્યાય અને સાથીઓએ ગાયેલી તુષાર શુક્લની રચનાથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. શબ્દો છે અંકિત ત્રિવેદીના, કલાકાર પાર્થ ઓઝા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

શરૂ થાય છે. સાંજના 5 થવા આવ્યા છે. સભાના પ્રારંભે બરાબર 5 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી અમે હિન્દીમાં સમાચાર રિલે કરીશું.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ શાહિદ માલ્યા જોનિતા ગાંધીના યુગલ સ્વરોમાં મનમરજીયા ફિલ્મનું ગીત, જેમાં સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ અને શબ્દો છે શૈલેના.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખી, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ગુલમોહર કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ અઝીઝ કૌર અને શાહિદ માલિયાના યુગલ સ્વરોમાં પંગા ફિલ્મનું ગીત, જેમાં સંગીત છે શંકર અહેસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

ગુલમોહર કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ તું ઝૂઠી મેં મક્કાર ફિલ્મનું આ ગીત અરિજિત સિંઘ અને નિકિતા ગાંધીના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત આપ્યું છે પ્રીતમે અને શબ્દો લખ્યા છે અમિતાભ ભટ્ટાચાર્યએ.

આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે 5:45 નો. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ આપને સંભળાવીએ પ્રભાત ભારતી ગોસ્વામીના સ્વરમાં પ્રાચીન ભજન. સૌ પ્રથમ આપ સાંભળશો ગણપતનું આ ભજન, પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ડિમ્પલ ગઢવીના કંઠે કેટલાક લોકગીતો, પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો માટે ખાસ કિસ્સામાં રાહત દરે ઘાસ વિતરણની મંજૂરી આપી છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવાસિયાના જણાવ્યા મુજબ વન વિભાગના ગોડાઉનોમાં 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે. આ નિર્ણય હેઠળ ઘાસ કાર્ડ દીઠ વધુમાં વધુ 5 પશુઓની મર્યાદામાં પશુદીઠ દૈનિક 4 કિલોગ્રામ સૂકો ઘાસચારો માત્ર ₹2/કિલોના રાહત દરે અપાશે. આ યોજનાનો લાભ કચ્છના નાના અને સીમાંત ખેડૂતો, જમીન વિહોણા પશુપાલકો અને માલધારીઓને મળશે. લાભ મેળવવા માટે પશુપાલકોએ જરૂરી આધાર પુરાવા સાથે ગામના તલાટીને અરજી કરવાની રહેશે, જેના આધારે મામલતદાર દ્વારા ઘાસ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે આજે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાની મુલાકાત લીધી હતી. ગાંધીધામ ખાતે આગમન પર તેમને CISF દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. મંત્રીશ્રીએ DPA ચેરમેન સુશીલકુમાર સિંગ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના તમામ મુખ્ય બંદરોમાં સૌથી ઝડપી 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો આંકડો પાર કરવા બદલ મંત્રીશ્રીએ ટીમ DPAને બિરદાવી હતી. ત્યારબાદ તેમણે હિતધારકો સાથે બેઠકો યોજી વેપારી સમુદાયના સહયોગની પ્રશંસા કરી હતી. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહીને પોતપોતાના વિસ્તારના પીવાના પાણીના વિતરણ, પશુઓ માટે ઘાસચારો, જમીન સંપાદન અને આરોગ્ય સુવિધા, બાયપાસ રોડ જેવા લોકહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિમાં વહીવટીતંત્રને સુચારૂ કામગીરી કરવા અને પશુપાલકોના ઘાસચારા વિતરણ કરવા જણાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો આંતરિક સંકલન દ્વારા ત્વરિત નિકાલ કરવા, પાણીચોરી અટકાવવા, સફાઈ વ્યવસ્થાને વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને જિલ્લા પોલીસ વડા વિકાસ હુંડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો બીજો રાઉન્ડ શરૂ થયો હોવા છતાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે. રાજ્યના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના આંકડા મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા અને જામનગર સહિતના 4 જિલ્લાઓમાં હજી સુધી સિઝનનો 10% વરસાદ પણ નોંધાયો નથી, જેમાં સૌથી ઓછો 1.7% વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડ્યો છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ સિઝનનો સરેરાશ માત્ર 3.32% એટલે કે 16.60 મિલીમીટર વરસાદ થયો છે. જિલ્લાના અબડાસા, લખપત, માંડવી અને મુંદ્રા તેમજ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં હજુ સુધી કોઈ જ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. 2015થી અત્યાર સુધીનું આ 5મું વર્ષ છે જ્યારે વરસાદ 25%થી ઓછો રહ્યો છે. જો કે નર્મદા ડેમ 66.75% ભરેલો હોવાથી પાણીની થોડી રાહત રહેશે. કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપર ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું સફળ આયોજન કરાયું હતું, જેમાં GK જનરલ હોસ્પિટલ, ભુજના ઓર્થોપેડિક, માનસિક રોગ, ENT અને નેત્રરોગના નિષ્ણાંત તબીબોએ લખપત તાલુકાના 82 દિવ્યાંગ લાભાર્થીઓની તબીબી તપાસ કરી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સુપરવાઇઝરોએ લાભાર્થીઓને સરકારી કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપ્યું. સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર RO લોધરા અને આરોગ્ય ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે આજે સુરત, નવસારી

0: નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. ખરાબ હવામાનના લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં સરેરાશ 32% ઓછો વરસાદ નોંધાયો છે. સરકારી આઈટીઆઈ ગાંધીધામ ખાતે પ્રવેશ સત્ર 2026ના બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ થઈ છે. સંસ્થામાં ઇલેક્ટ્રિશિયન, ફિટર, કોપા, સોલાર અને ગ્રીન હાઇડ્રોજન ટેકનિશિયન સહિત 16 રોજગારલક્ષી કોર્સોમાં પ્રવેશ ઉપલબ્ધ છે. ઈચ્છુક ઉમેદવારોએ 19 જુલાઈથી 22 જુલાઈ સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરી ફી અને ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. પ્રથમ રાઉન્ડના ઉમેદવારોએ બીજા રાઉન્ડ માટે ઓનલાઈન સંમતિ આપવાની ફરજિયાત છે. સંસ્થા ખાતે પ્રવેશ સંબંધિત ઓનલાઈન સહાય અને માર્ગદર્શન વિનામૂલ્યે મળશે. વધુ માહિતી માટે વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અથવા આઈટીઆઈ ગાંધીધામનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યોવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી.
2: યુવા મિત્રો, જ્યારે પણ આપણે પર્વતો કે પહાડો વિશે વિચારીએ છીએ ત્યારે આપણી નજર સામે બરફથી ઢકાયેલો હિમાલય અથવા તો ખૂબ જ સુંદર આલ્પ્સની પર્વતમાળાઓ આવી જાય છે. પૃથ્વી પર તો પર્વતો જમીનની પ્લેટો હલવાના કારણે કે જ્વાળામુખી ફાટવાના કારણે બને છે. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણી પૃથ્વી સિવાય પણ બ્રહ્માંડમાં બીજા ગ્રહો પર પર્વતો હોઈ શકે? જી હા યુવા મિત્રો, વૈજ્ઞાનિકોના સંશોધનો જણાવે છે કે આપણી આસપાસના ગ્રહો અને તેમના ચંદ્ર પર એટલા વિશાળ અને અદ્ભુત પર્વતો આવેલા છે કે તેની સામે પૃથ્વીનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ પણ સાવ નાનો અને વામણો લાગે છે. આજે આપણે અંતરિક્ષના એવા અનોખા પર્વતોની માહિતી પ્રાપ્ત કરીશું જે પૃથ્વીની બહારના રોમાંચક ભૂસ્તર શાસ્ત્રને વર્ણવે છે. સૌથી પહેલા વાત કરીએ મંગળ ગ્રહ વિશે, જે સૌરમંડળના સૌથી ઊંચા પર્વતોનું ઘર છે. મંગળ પર આવેલો ઓલમ્પસ મોન્સ નામનો પર્વત આશરે 22 કિલોમીટર ઊંચો છે, જે આપણા માઉન્ટ એવરેસ્ટ કરતા લગભગ 3 ગણો મોટો છે અને તે એક વિશાળ જ્વાળામુખી પર્વત છે. તેનો ઘેરાવો એટલો બધો મોટો છે કે જો તેને પૃથ્વી પર લાવવામાં આવે તો તે આખા ફ્રાન્સ દેશ જેટલી વિશાળ જગ્યા રોકી લે, કારણ કે મંગળની જમીન સ્થિર છે અને લાખો વર્ષો સુધી એક જ જગ્યાએથી સતત લાવા નીકળતો રહ્યો હોવાથી આ પહાડ આટલો મોટો બન્યો છે. આવી જ બીજી અજાયબી શુક્ર ગ્રહ પર આવેલી છે, જેનું નામ છે મેક્સવેલ મોન્ટેસ. આ પર્વતમાળા આશરે 11 કિલોમીટર ઊંચી છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે અહીંની અતિશય ગરમી અને દબાણના કારણે ધાતુઓ પીગળીને વરાળ બને છે અને પહાડોની ટોચ પર ઠરીને જામી જાય છે, જેને વૈજ્ઞાનિકો ધાતુનો બરફ કહે છે. હવે આપણે વાત કરીએ સૂર્યગ્રહની સૌથી નજીકના ગ્રહ બુધ વિશે, જે કદમાં નાનો હોવા છતાં પણ પર્વતીય રહસ્યોથી ભરેલો છે. બુધ પર પૃથ્વી જેવા લાંબા પહાડો નથી, પણ ત્યાં વિશાળ ખડકોની હારમાળા આવેલી છે, જેને સ્કાર્પ્સ કહેવામાં આવે છે. આ પર્વતો ત્યારે બન્યા જ્યારે બુધ અંદરથી ઠંડો થવાના કારણે સંકોચાઈ રહ્યો હતો અને તેની સપાટી પર મોટી કરચલીઓ પડી હતી, જે આજે 3 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. બુધથી થોડા આગળ વધીને જો આપણા પોતાના વહાલા ચંદ્રગ્રહની વાત કરીએ તો ત્યાં મોન્સ હ્યુજેન્સ નામનો એક પર્વત છે, જે અંદાજે 4.7 કિલોમીટર ઊંચો છે. ચંદ્ર પર પૃથ્વીની જેમ પ્લેટોની હલચલ થતી નથી, એટલે ત્યાંના મોટાભાગના પર્વતો અવકાશમાંથી આવતી ઉલ્કાઓ અને ધૂમકેતુઓની પ્રચંડ ટક્કરના પરિણામે જમીન બહાર ઉપસી આવવાના કારણે બન્યા છે. હવે આપણે વાત કરીએ ઉપગ્રહો વિશે, જ્યાં કુદરતે અદ્ભુત કળા કારીગીરી સર્જી છે. શનિના એક અનોખા ઉપગ્રહ આઈપેટસ પર બરાબર મધ્યમાં 20 કિલોમીટર ઊંચી પર્વતમાળા આવેલી છે, જે આખા ઉપગ્રહને અડધો અડધ વેંચે છે અને તેના કારણે આ ઉપગ્રહ જોવામાં બિલકુલ એક અખરોટ જેવો દેખાય છે. ત્યારબાદ વાત કરીએ ગુરુગ્રહના ઉપગ્રહ આઈઓ વિશે. આખા સૌર્યમંડળમાં સૌથી વધુ જ્વાળામુખી આ ઉપગ્રહ પર સક્રિય હોય છે અને ત્યાં દક્ષિણ બોએસેલ મોન્સ નામનો પર્વત આવેલો છે, જે 17.5 કિલોમીટર જેટલી અકલ્પનીય ઊંચાઈ ધરાવે છે. બ્રહ્માંડના આ પથરાળ વિરાટ પર્વતો વિશે જાણીને આપણને સમજાય છે કે ભૂસ્તરશાસ્ત્રની આ અદ્ભુત પ્રક્રિયાઓ માત્ર આપણી પૃથ્વી પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. આ પર્વતોનો અભ્યાસ વૈજ્ઞાનિકોને અન્ય ગ્રહોના ઇતિહાસ સમજવામાં, તેમની ઉત્ક્રાંતિ જાણવામાં અને ભવિષ્યના અવકાશ મિશનોનું આયોજન કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે અને આપણા ટેલિસ્કોપ તેમજ સ્પેસ પ્રોબ્સ વધુ આધુનિક બની રહ્યા છે, તેમ તેમ બ્રહ્માંડના આવા અજાણ્યા પર્વતોના અનેક રોમાંચક રહસ્યો પરથી પડદો ઉચકાતો રહેશે અને આપણને અંતરિક્ષની નવી ક્ષિતિજોનો પરિચય થતો રહેશે. યુવા મિત્રો, હવે આપણે રોજિંદા જીવનની એક એવી વસ્તુ વિશે માહિતી પ્રાપ્ત કરવી છે જેના વિના આપણી મુસાફરી અધૂરી છે, અને એ વસ્તુ છે આપણા વાહનોના ટાયર. તમને થતું હશે કે ગોળ કાળું ટાયર બનાવવામાં વળી કેવી નવાઈ, પણ યુવા મિત્રો, આ ટાયરની શોધ પાછળ એક અત્યંત રસપ્રદ વૈજ્ઞાનિક અને કાનૂની લડાઈથી ભરેલો ઇતિહાસ છુપાયેલો છે. દુનિયામાં સૌથી પહેલું હવાવાળું ટાયર કોણે બનાવ્યું તે સવાલ પાછળ બે મહાન સ્કોટિશ શોધકોની રોમાંચક કહાની જોડાયેલી છે. તો ચાલો આજે તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ અને કેવી રીતે લાકડા અને લોખંડના પૈડામાંથી ઉત્ક્રાંતિ પામીને આજના આધુનિક રબરના ટાયર અસ્તિત્વમાં આવ્યા તેની પાછળની અજાણી વાતોને આજે આપણે જાણીએ. આ કહાનીની શરૂઆત થાય છે વર્ષ 1845માં, જ્યારે સ્કોટલેન્ડના માત્ર 23 વર્ષના રોબર્ટ વિલિયમ થોમ્સને દુનિયામાં સૌથી પહેલા હવાવાયા ટાયરની પેટન્ટ કરાવી. તેમને પોતાની આ શોધને એરિયલ વ્હીલ્સ નામ આપ્યું, જેમાં આજના જેવું નરમ રબર વાપરવાને બદલે મજબૂત કેનવાસનું કાપડ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને તેના પર રબરનું કોટિંગ કરીને એક પોળી નળી બનાવવામાં આવી હતી જેમાં હવા ભરી શકાતી હતી. આ નળીને સુરક્ષિત રાખવા માટે તેના પર ચામડાનું જાડું આવરણ ચડાવીને લોખંડની રીમ પર ફિટ કરાતું. લંડનના એક બગીચામાં ઘોડાગાડી પર આ ટાયર લગાવીને આશરે 2000 કિલોમીટર સુધી તેનું સફળ પરીક્ષણ પણ કરાયું, જેનાથી મુસાફરી ભારે આરામદાયક બની ગઈ. પરંતુ એ જમાનામાં રબર અને ચામડાનું આવરણ બનાવવું એટલું બધું મોંઘું હતું કે વ્યાપારી ધોરણે લોકોએ તેને ખરીદવાનું ટાળ્યું અને ધીમે ધીમે લોકો આ અદ્ભુત શોધને ભૂલી ગયા. થોમ્સનની શોધના આશરે 40 વર્ષ પછી સ્કોટલેન્ડના જ એક પશુ ચિકિત્સક જ્હોન બોયડ ડનલોપના કારણે આ શોધમાં નવો વળાંક આવ્યો. વર્ષ 1887માં ડનલોપે જોયું કે તેમનો 10 વર્ષનો દીકરો જ્યારે લોખંડ અને નક્કર રબરના પૈડાવાળી સાયકલ ચલાવતો ત્યારે પથરાળ રસ્તા પર તેને ખૂબ જ ઝટકો લાગતો હતો અને માથું તેનું દુખતું હતું. પુત્રની આ તકલીફ દૂર કરવા માટે તેમણે રબરની પાતળી નળી બનાવી, તેને કાપડથી વીંટી ને લાકડાના વ્હીલ પર ગુંદરથી ચોંટાડી દીધી અને હવા પૂરવા માટે નાના બાળકની દૂધ પીવાની બોટલની નિપલનો વાલ્વ તરીકે ઉપયોગ કર્યો. જ્યારે આ હવાવાળું પૈડું જમીન પર દોડાવવામાં આવ્યું ત્યારે સાબિત થયું કે આનાથી ઘર્ષણ ઘણું ઘટી જાય છે અને વાહનની ઝડપ વધી જાય છે. જો કે ડનલોપે જ્યારે આની પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને કાનૂની વિવાદ નડ્યો, કારણ કે થોમ્સને 40 વર્ષ પહેલા જ આ સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. છતાં ડનલોપના ટાયર વ્યાપારી રીતે વધુ સફળ રહ્યા. યુવા મિત્રો, શું તમે જાણો છો કે શરૂઆતના ટાયરનો અસલી રંગ કાળો નહીં પણ સફેદ કે આછો ક્રીમ હતો? જી હા યુવા મિત્રો, રબરનો કુદરતી રંગ સફેદ હોય છે, પરંતુ આ સફેદ ટાયર બહુ મજબૂત ન હતા અને જલ્દી ઘસાઈ જતા. તેથી વર્ષ 1917માં ટાયરમાં કાર્બન બ્લેક નામનો પદાર્થ ઉમેરવાનું શરૂ કરાયું, જેનાથી ટાયર મજબૂત બન્યા અને સૂર્યના હાનિકારક કિરણોથી બચવા માટે તેનો રંગ કાળો થઈ ગયો. આ સિવાય નવા ટાયર પર જે નાના નાના રબરના કાંટા જોવા મળે છે તેને વૈજ્ઞાનિક ભાષામાં વેન્ટ સ્પૂઝ કહેવાય છે।

જે ટાયર બનાવતી વખતે હવા બહાર કાઢવા માટે રાખેલા છિદ્રોમાંથી રબર બહાર આવી જવાથી બને છે અને તેનો ટાયરની ગુણવત્તા સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, ફ્રાન્સ અને કેનેડા જેવા દેશોમાં તો મેટ્રો ટ્રેનના અવાજને ઘટાડવા અને આરામદાયક સફર માટે રબરના ટાયરનો જ ઉપયોગ થાય છે. ટેકનોલોજીના આજના સમયમાં ટાયરની સફર અહીં જ પૂરી નથી થતી, પરંતુ ભવિષ્ય હવે વધુ રોમાંચક બનવા જઈ રહ્યું છે. અત્યારે ઘણી મોટી કંપનીઓ એરલેસ ટાયર એટલે કે હવા વગરના ટાયર પર કામ કરી રહી છે, જે ખાસ પ્રકારના ફ્લેક્સિબલ પોલીયુરેથીન પર ટકેલા હશે અને તેમાં પંચર થવાનો કોઈ ડર જ નહીં રહે. ટાયરના આ આખા ઇતિહાસ પર નજર કરીએ તો સમજાય છે કે એક નાનકડી કલ્પના અને જરૂરિયાત કેવી રીતે માણસની મુસાફરીને આટલી સરળ અને ઝડપી બનાવી શકે છે. લાકડાના ખખડતા પૈડાથી શરૂ થયેલી આ સફર આજે સ્માર્ટ અને હવા વગરના ટાયર સુધી પહોંચવા તૈયાર છે, જે દર્શાવે છે કે માનવ મગજની શોધખોળની આ સફર બ્રહ્માંડની જેમ જ અનંત છે અને ભવિષ્યમાં પણ આપણને હજુ વધુ અદ્ભુત પરિવર્તનો જોવા મળતા રહેશે. આ રોચક માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. માણીએ ફિલ્મ અંધાધૂંધનું ગીત નાના દા ક્યા કસૂર, જેને સ્વરબદ્ધ કર્યું છે અમિત ત્રિવેદીએ, આ ગીતનું લેખન કર્યું છે જયદીપ સાહનીએ અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અમિત ત્રિવેદીએ. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, જ્યારે પણ કોઈ ઓપરેશન કે સર્જરીની વાત આવે ત્યારે આપણા મનમાં સૌથી પહેલો વિચાર તેના દર્દ અને દુખાવાનો આવે છે. પરંતુ ઓપરેશન થિયેટરમાં પગ મૂકતા જ એક એવો જાદુ થાય છે જેના કારણે દર્દી ડોક્ટર સાથે હસતા હસતા વાતો કરતો હોય છે અને જોત જોતામાં ઊંડી ઊંઘમાં સરી પડે છે. જ્યારે તે જાગે છે ત્યારે સર્જરી પણ પૂરી થઈ ગઈ હોય છે અને તેને કોઈ પીડા પણ નથી થતી. વૈજ્ઞાનિકો અને મેડિકલની ભાષામાં આ અદ્ભુત જાદુને એનેસ્થેસિયા કહેવામાં આવે છે. તો યુવા મિત્રો, આજે આપણે જાણીશું કે એનેસ્થેસિયા કઈ રીતે કામ કરે છે. એનેસ્થેસિયાને આજના મેડિકલ સાયન્સનું સૌથી મોટું વરદાન માનવામાં આવે છે.

जो आनी शोध न थई होत तो हार्ट सर्जरी, ब्रेन सर्जरी के ऑर्गन ट्रांसप्लांट जेवा मोटा ऑपरेशनों दर्दी माटे अत्यंत असह्य, पीड़ादायक अने अशक्य बनी जात। सरल भाषा में कहिए तो एनेस्थेसिया एक एवी तबीबी प्रक्रिया छे जेमा खास दवाओ आपीने दर्दीनी चेतना, दर्दनो अहसास अने स्नायुओनी हलनचलन ने थोड़ा समय माटे अस्थायी रूपे नियंत्रित करवामां आवे छे, जेथी ऑपरेशन खूब ज सुरक्षित रीते थई शके। दर वर्षे दुनियाभरमां करोड़ों लोको आ टेक्नोलॉजीना कारणे कोई पण डर विना ऑपरेशन करावी शके छे। હવે શ્રોતા મિત્રો, એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે કે ઓપરેશનના પ્રકાર મુજબ એનેસ્થેસિયાના મુખ્ય ચાર પ્રકારો હોય છે। પહેલું છે જનરલ એનેસ્થેસિયા, જેમાં દર્દીને આખા શરીર માટે સંપૂર્ણપણે બેહોશ કરી દેવામાં આવે છે। બીજું છે રીજનલ એનેસ્થેસિયા, જેમાં શરીરના કોઈ એક મોટા ભાગને, જેમ કે સિઝેરિયન ડિલિવરી વખતે કમરથી નીચેના ભાગને સુન્ન કરી દેવાય છે। ત્રીજું છે લોકલ એનેસ્થેસિયા, જે બહુ સામાન્ય છે અને તેમાં શરીરના કોઈ નાના ભાગ કે ત્વચાને જ સુન્ન કરાય છે, જેમ કે દાંત કાઢતી વખતે વપરાતું ઇન્જેક્શન। અને ચોથો પ્રકાર છે સેડેશન, જેમાં દર્દી પૂરો બેહોશ નથી થતો પણ તે એકદમ શાંત, આરામદાયક અને ઘેનની અવસ્થામાં રહે છે। ઘણા યુવા મિત્રોને પ્રશ્ન થતો હશે કે આ દવા શરીરમાં જઈને એવું તો શું કરે છે કે આપણને દુખાવો જ નથી થતો? તો ચાલો હવે તેના વિશે વાત કરીએ। વાસ્તવમાં જ્યારે આપણને ક્યાંય વાગે છે ત્યારે આપણી નસો તે દર્દની માહિતી વીજળીના નાના સંકેતો રૂપે મગજ સુધી પહોંચાડે છે અને મગજ તેને દર્દ તરીકે ઓળખે છે। જ્યારે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે ત્યારે તે નસોની અંદર રહેલા સોડિયમ ચેનલને બ્લોક કરી દે છે, જેથી દર્દનો અહેસાસ એ મગજ સુધી પહોંચી શકતો નથી। જ્યારે જનરલ એનેસ્થેસિયા સીધું આપણા મગજ અને કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરે છે, તે મગજના કોષો વચ્ચે શાંતિ આપનારા ગાબા નામના રસાયણને સક્રિય કરે છે, જેનાથી મગજની પ્રવૃત્તિ એકદમ ધીમી પડી જાય છે અને મગજના જુદા જુદા ભાગોનો પરસ્પર સંપર્ક અટકી જાય છે। વિજ્ઞાનની ભાષામાં આને રિવર્સિબલ કોમા, એટલે કે પરત ફરી શકાય તેવી કોમાની સ્થિતિ કહેવાય છે। આ દવાઓ લોહીના માધ્યમથી ખૂબ જ ઝડપથી મગજ અને નસો સુધી પહોંચે છે અને થોડી જ સેકન્ડોમાં પોતાનું કામ શરૂ કરી દે છે, પરંતુ આ જાદુ કાયમી નથી હોતો। ડોક્ટર્સ ખૂબ જ ગણતરીપૂર્વક આ દવાનો ડોઝ નક્કી કરે છે, જેથી ઓપરેશન પૂરું થતાં જ એક ચોક્કસ સમય પછી દવાની અસર આપોઆપ ઓછી થવા લાગે છે અને દર્દી ફરીથી પોતાની સામાન્ય ચેતનામાં પાછો આવી જાય છે। ઓપરેશન થિયેટરના આ અદ્ભુત વિજ્ઞાનને તબીબી દુનિયાની કાયાપલટ કરી નાખી છે અને લાખો અશક્ય લાગતી સારવારોને પણ દર્દ વગરની અને સફળ બનાવી દીધી છે, જે દર્શાવે છે કે માનવ મગજ અને વિજ્ઞાનની પ્રગતિ ખરેખર અનંત તથા કલ્યાણકારી છે। યુવા મિત્રો, હવે મારે વિજ્ઞાન અને પર્યાવરણ જગત સાથે જોડાયેલી એક એવી ગંભીર અને રોમાંચક બાબત વિશે વાત કરવી છે, જેના વિશે આપણે સમાચારોમાં તો ઘણી વખત સાંભળીએ છીએ પરંતુ ક્યારેય વિચારતા નથી। યુવા મિત્રો, જ્યારે પણ વિશ્વમાં અસ્થિરતા ઊભી થાય છે ત્યારે પર્યાવરણવાદીઓને સૌથી મોટી ચિંતા સમુદ્રની થતી હોય છે। જો દરિયામાં ક્રૂડ ઓઇલ વહન કરતા મોટા જહાજો કે ટેન્કરો પર હુમલો થાય કે તેનો અકસ્માત થાય તો હજારો લીટર તેલ દરિયાના પાણીમાં ઢોળાઈ જાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ઓઇલ સ્પિલ કહેવામાં આવે છે। આ તેલ દરિયાઈ જીવસૃષ્ટિ માટે અત્યંત ઘાતક સાબિત થાય છે। તો આજે આપણે એ જ જાણીશું કે જો દરિયાના વિશાળ પાણીમાં આટલું બધું તેલ ઢોળાઈ જાય તો તેને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કેવી રીતે સાફ કરવામાં આવે છે અને આપણા પર્યાવરણને આપણે આ સ્થિતિમાં કઈ રીતે બચાવી શકીએ। આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે ઇતિહાસની એક મોટી દુર્ઘટનાને દુર્ભાગ્યપણે યાદ કરવી પડશે, જે વર્ષ 2010માં અમેરિકાના દરિયાકાંઠે મેક્સિકોના અખાતમાં ઘટી હતો, મૃત્યુ પામ્યા હતા। પરંતુ યુવા મિત્રો, આ અકસ્માતો વખતે વિજ્ઞાનનો એક કુદરતી નિયમ આપણી મદદમાં આવે છે અને તે છે પ્રવાહીની ઘનતા, એટલે કે ડેન્સિટી। દરિયાના ખારા પાણીની ઘનતા ક્રૂડ ઓઇલ કરતાં નોંધપાત્ર રીતે વધારે હોય છે, જેના કારણે ઢોળાયેલું તેલ પાણીમાં ઊંડે ડૂબી જવાને બદલે દરિયાની સપાટી પર જ તરતું રહે છે।
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સફાઈ કામગીરી માટે આ સિદ્ધાંત સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ દરિયામાં તેલ ઢોળાય છે ત્યારે ખાસ પ્રકારના અત્યાધુનિક

વિશાળ જહાજોને ઘટના સ્થળે રવાના કરવામાં આવે છે, જેને ઓઇલ સ્પિલ રિસ્પોન્સ વેસલ્સ કહેવાય છે. આ જહાજો સૌથી પહેલા તેલને આગળ ફેલાતું અટકાવવા માટે તેની આસપાસ બૂમ્સ નામના તરતા બેરિયર્સની એક મોટી સરહદ કે ઝાડ બનાવીને આખા વિસ્તારને ઘેરી લે છે. એકવાર ઓઇલ એક જગ્યાએ મર્યાદિત થઈ જાય એટલે વારો આવે છે સ્ક્રીમર નામના અદ્ભુત મશીનનો. આ મશીન બિલકુલ આપણા ઘરના વેક્યુમ ક્લીનરની જેમ કામ કરે છે. તે દરિયાની સપાટી પર ફેરવવામાં આવે છે અને તે અંદર પાણીમાંથી માત્ર ને માત્ર તરતા તેલને જ પોતાની અંદર શોષી લે છે. આ શોષાયેલા તેલને જહાજની મોટી સુરક્ષિત ટાંકીઓમાં ભરી લેવામાં આવે છે. જો કે શ્રોતા મિત્રો, દરિયાની લહેરો વચ્ચે આ કામ લાગે એટલું સહેલું નથી હોતું. તેથી જો સ્ક્રીમર મશીન બરાબર કામ ન કરી શકે તો વૈજ્ઞાનિકો પાસે બીજો પણ એક ઉપાય હોય છે, વિશિષ્ટ કેમિકલનો છંટકાવ. પાણીની સપાટી પર આ ખાસ કેમિકલનો સ્પ્રે કરવાથી તે મોટા ઓઇલને સાવ નાના નાના કણોમાં તોડી નાખે છે, જેથી તે દરિયાના વિશાળ પાણીમાં ભળી જાય છે અને જીવસૃષ્ટિને નુકસાન થતું નથી. અને જો ધારો કે આ બંને રીતે નિષ્ફળ જાય તો સાવ છેલ્લે અને આખરી ઉપાય અજમાવવામાં આવે છે, જેને ઇન સીટુ બર્નિંગ કહે છે. આ પદ્ધતિમાં દરિયાની સપાટી પર ફેલાયેલના તેલને જે તે જગ્યા પર નિયંત્રિત કરીને સળગાવીને નષ્ટ કરી દેવામાં આવે છે. જો કે આનાથી વાયુ પ્રદૂષણ થતું હોવાથી વૈજ્ઞાનિકો આ ઉપાયને ક્યારેય ઉપયોગ કરતા જ નથી. દરિયાના પાણીમાંથી ઓઇલ સાફ કરવાની આ આખી પ્રક્રિયાને આપણને જો ધ્યાનથી સમજીએ તો માનવીય ભૂલો કે અકસ્માતના કારણે પર્યાવરણને જે નુકસાન થાય છે તેને સુધારવામાં વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજી કેટલી મોટી ભૂમિકા ભજવે છે તે આપણને સમજાય છે. કુદરતે આપેલા વિજ્ઞાનના આ અનોખા તાલમેલને સમજવો એ આપણી પ્રગતિની સાચી દિશા છે, કારણ કે પર્યાવરણની સુરક્ષામાં જ આપણું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત છે. આ સુંદર વાતની સાથે હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ અયારીનું ગીત લે ડૂબા, જેને સ્વરબદ્ધ કર્યું છે સુનિધિ ચૌહાણે. આ ગીતનું લેખન કર્યું છે મનોજ મંતશીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રોચક કોહલીએ. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ. યુવાણી આકાશવાણી.

0: આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.
1: સુનો ના,
2: હાં
1: સોચ રહા હું અપના બિઝનેસ ક્યું ના બઢા લું.
2: તો રોકા કિસને હે? હાં
1: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કે મદદ કિસસે માંગું.
2: મુજસે?
1: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
2: આકાશવાણી હે ના, મેને સુના હે ઉસકા નેટવર્ક દેશ ભર મે ફેલા હે.
1: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
2: દેખો ફાયદા હે, જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓ તક પહોંચ જાઓ.
1: પર અબ યે ભી તો બતા દો કે આકાશવાણી સે સંપર્ક કેસે કરું.
2: બહોત આસાન હે, મે બતાતી હું. નંબર નોટ કરો, 870-001-4242.
1: ઓ 870-001-4242. લો અભી ફોન લગાતા હું, 870-001-4242 પર.
3: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત. સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

સુરીલા ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 7:10 નો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી અને રાજ્યકક્ષાની કુશ્તી સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીની આસ્થા ચૌધરીએ સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે. રામુલ ગતરાળ રોડ પર મહેમૂદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે નજીકના આરએએફ કેમ્પમાં ફરજ બજાવતા જવાનો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. સ્થળ પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો આપતા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે મણિનગર એલજી હોસ્પિટલ ખાતે 4 મૃતદેહ અને 5 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે.
1: અહીંયા ટ્રીટમેન્ટ માટે ઘણા બધા લોકોને ઇન્જર્ડ લોકોને લાવવામાં આવ્યા છે. એમાંથી 4 લોકોની મૃત્યુ થયેલ છે કે જે લોકોની ડેડ બોડી અત્યારે અહીંયા નીચે છે, એટલે એ લોકોની જે ફર્ધર પ્રોસિડિંગ હોય કરવામાં આવી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ ઉપરાંત 5 વ્યક્તિ, જેમાંથી એક મેલ છે જેનું નામ અઝર જાણવા મળ્યું છે અમને. આ ઉપરાંત એક બેન છે જેમના કોઈ તેમની સેફરસેટ છે, અને જે ટીમ છે એમના પરિવારજનો સાથે પણ અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ.
0: ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. આજે સુરતમાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ BNI 2 દિવસીય 10મા બિઝનેસ કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યું, ગુજરાત ઉત્પાદન અને નિકાસમાં સમગ્ર દેશભરમાં આગળ છે. દેશનું 18% ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જ્યારે ઉત્પાદન નિકાસમાં ગુજરાતનો ફાળો 33% છે.
2: દેશના જે કાર્ગો છે, જે પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય છે, એ 40% કાર્ગો એ આપણા ગુજરાતના પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય છે. અને આવનારા વર્ષોમાં જે પ્રકારે આપણે સ્ટ્રેટેજિકલી પોર્ટ્સ ડેવલપ કરવાનું કામગીરી કરી રહ્યા છે, 50% કાર્ગો એ ગુજરાતના પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય તે પ્રકારનું પ્લાનિંગ આપણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
0: રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકો માટે રાહત દરે ઘાસ વિતરણનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ એક ઘાસકાર્ડ ઉપર પશુદીઠ દૈનિક 4 કિલોગ્રામ સૂકો ઘાસચારો, 5 પશુઓની મર્યાદામાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘાસ રાહત દરે પશુપાલકોને અપાશે. જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન નોંધપાત્ર વરસાદ થયો ન હોય, પશુપાલકોને મુશ્કેલી ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું, જિલ્લામાં 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે. કચ્છના નાના સીમાંત અને જરૂરિયાતમંદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. રાજ્યના વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ કુટુંબોને વિતરણ કરાતા ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોને ચૂકવાતા કમિશનમાં 35 રૂપિયાનો વધારો કરવા મંજૂરી અપાઈ છે. ત્યારે હવે કમિશન 150 રૂપિયાથી વધીને 185 રૂપિયા થયું છે. આમ હવે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા કમિશન ચૂકવાશે, જેનાથી રાજ્યના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનના સંચાલકોને

સીધો લાભ મળશે. આ નિર્ણય અનુસાર વાજબી ભાવની દુકાનના સંચાલકોને 1 એપ્રિલ 2026 થી આ કમિશનની ચૂકવણી કરવામાં આવશે. કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાની મુલાકાત લીધી. તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી. આ બેઠકમાં શ્રી ઠાકુરે દીનદયાલ

0: ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે સુવિધાજનક અને પારદર્શક બજાર વ્યવસ્થાનો લાભ મળશે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજથી યાત્રિકોની અવરજવર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર QR કોડના માધ્યમથી યાત્રિકોએ ઇન અને આઉટ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની યાત્રા કરવાની રહેશે. તાજેતરમાં ગિરનારની સીડી પર સિંહે હુમલો કરતા થયેલા બાળકના મોત બાદ આ નિયમો બનાવવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ નોંધણીની પ્રક્રિયા ગિરનારની સીડી અને રોપવે બંને માધ્યમને લાગુ પડશે. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગિરનારની સીડી અને દાતારની સીડીને સાયલન્ટ ઝોન જાહેર કરીને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે સૌ કોઈને અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે ભાવનગરમાં 21 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમના પરિણામે શહેરમાં પાયાની સુવિધાઓ સતત વિસ્તરી રહી છે. આગામી તબક્કામાં શહેરમાં 80 કરોડના ખર્ચે RCC માર્ગોના નિર્માણનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ લાઇન અપગ્રેડેશનના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ આજે સુરતના કામરેજ ખાતે ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓનું નિરીક્ષણ કર્યા બાદ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જોઈ તેમણે ખુશી પણ વ્યક્ત કરી.
1: આખું PHC સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી. TBના દર્દીઓ અને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈ પૂર્વક કામ કરતા હતા. ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું, મેં એમનું સન્માન કર્યું છે. આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે. ગુજરાતની PHC CHC સેન્ટરની હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે.
0: રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ આજે મોરબી મહાનગરપાલિકા ખાતે ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક યોજીને શહેરના વિવિધ વિકાસકામો અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે વોર્ડના પ્રશ્નો અને કામગીરી અંગે કોર્પોરેટરો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને ચોમાસામાં પાણીના નિકાલ સહિતની કામગીરીની પણ સમીક્ષા કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પાણી અને ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, તેમજ અડધું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કામ આગામી 6 માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ શ્રેણીમાં મારણની પસંદગી કરવામાં આવી છે. શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો પુરસ્કાર સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવશે. નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર આનંદ એલ રાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી અ સિમ્બોલ ઓફ યુનિટી માટે આપવામાં આવશે. શોર્ટ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ મરાઠીમાં હમસફર છે, જ્યારે નોન ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સુમીરા રોય દ્વારા નિર્દેશિત ભાંગર છે. જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં પોલીસના નેત્રમ વિભાગના CCTV કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ અપાયા છે, જેમાં મોબાઈલ પર વાત કરતા વાહનોના સૌથી વધુ 725 કેસ, રોંગ સાઈડમાં વાહન ચલાવવાના 196, 3 સવારીના 632, RTOમાં માન્ય નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના 149, સીટ બેલ્ટ ન પહેરવાના 11 તથા અન્ય પ્રકારના 9 ગુનાઓનો સમાવેશ થાય છે. જામનગર પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड होगी 45 से 55 और साथ में जो गस्टिंग विंड होगी वो 65 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટેના સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મહેસાણાની વિદ્યાર્થીની

0: રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિસનગરની આદર્શ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી આસ્થા ચૌધરીએ નવસારીમાં યોજાયેલી રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 17 વર્ષથી નીચેની વયજૂથમાં 52 થી 56 કિલોગ્રામ વજનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી. આ સિદ્ધિને જોતા શાળા પરિવાર તરફથી તેનું અભિવાદન પણ કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હેઠળ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 8 તળાવોને પરસ્પર જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ વરસાદી પાણીના મહત્તમ ઉપયોગ અને ભૂગર્ભ જળ સંરક્ષણ માટે અસરકારક પહેલ હાથ ધરાઈ છે. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીની આસ્થા ચૌધરીએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: બાપભાઈ હેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન ને હોવ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: એ રામ રામ છે કાનજીભાઈ સૌજીભાઈ હિતુભાઈ પશાભાઈ વાલીબેન રસીલાબેન ને હોવ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ
2: જય જય ગો માતા મા જય જય ગો માતા સંકટ કાપે સઘળા સંકટ કાપે સઘળા

0: आवे, काज सफल थाता, ओम जय जय गो माता।
1: વાહ ભાઈ વાહ,
2: મજા આવી ગઈ ને?
1: હા, ચોરે તો મને લાગે છે કે કઈક કામ ભજન ને આરતી ને ગરબા ને એની રમઝટ બોલવાની છે.
2: ના ના, એવું કઈ નથી, પણ તે શબ્દો ઉપર ગૌર કર્યો કાનન?
1: હા, એટલે આરતી ગવાતી હતી, પણ થોડી અલગ આરતી હતી, ગાય માતાની આરતી હતી.
2: હા, અને એ આરતી લખનાર છે નિરંજનભાઈ રાજ્યગુરુ. મિત્રો ઓળખે છે કે કવિ છે, વિવેચક છે, લેખક છે, અને લોકસંગીતના ખૂબ બધા જાણકાર છે, ભજન પણ ખૂબ સરસ ગાય છે.
1: જી, તો અટલબેન, આજે આપણે શું નિરંજનભાઈને મળવાના છીએ?
2: ના, આજે આપણે મળવાનું છે ભાર્ગવભાઈ રાજ્યગુરુને.
1: હા હા,
2: એમના દીકરા છે, પણ સરસ મજાના ગૌશાળા સાથે સંકળાયેલા છે, યુવાન છે. અને મને એ બહુ ગમે કાનન કે યુવાન લોકો છે ને ખેતી તરફ કે ગૌપાલન તરફ કે ગામડા તરફ પાછા વળે.
1: હા, ચોક્કસ, કારણ કે આપણે જાણીએ જ છીએ કે શહેરીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો એવા સમયે પણ લોકો છે એ પોતાની ઓળખ જે કહેવાય એ ગામડાને સાચવીને બેસે અને ગામડામાં જ રોજગારી ઊભી કરે, પોતે પણ રોજગાર મેળવે અને અન્યોને પણ પગભર કરે, એ કામ જે છે ને એ અત્યારે ખૂબ જરૂરિયાત ભર્યું છે.
2: તો આવા જ એક મિત્ર

0: પહોંચી ગયા છે. નામ છે એમનું ભાર્ગવભાઈ રાજ્યગુરુ, ભોગાવદર થી આવ્યા છે.
1: હા,
0: અને સરસ મજાની ગૌશાળા ચલાવે છે. બીજા શું શું કામો કરે છે એમની પાસેથી સાંભળશું, પણ સૌથી પહેલા તો એમનું કરીએ સ્વાગત અને એમને કહીએ
2: રામ રામ રામ રામ
3: રામ રામ રામ રામ.
2: ભાર્ગવભાઈ, પહેલા તો અમને થોડો પરિચય તમારો આપો. ઘોઘાવદર ગામથી તમે આવો છો અને ગૌશાળા સાથે સંકળાયેલા છો, પણ ઘરનું આખું એ જે વાતાવરણ છે એ લોક સાહિત્યનું, લોક સંગીતનું અને ખાસ કરીને આશ્રમ જેવું, તો ઉછેર કેવો થયો અને ભણતર ક્યાં તમારું થયું?
3: મારો ઉછેર આશ્રમમાં જ રહીને હું મોટો થયો છું. 70 નાના મોટા ગીરવંશ ત્યાં આશ્રમમાં જ છે, અને સાથે સાથે મારા પિતાજી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, જેમની નિશ્રામાં બાળપણથી જ મને સંત સાહિત્ય, ગોવિદ્યા આ બધી વસ્તુઓનું નોલેજ ધીરે ધીરે મળતું રહ્યું છે. મારો આખો પરિવાર ત્યાં ગૌશાળામાં જ વસવાટ કરે છે, અને એમની સાથે નાના મોટા ગૌશાળાના જ કામોથી લઈ અને દરેક વસ્તુઓ ત્યાંથી જ અમે મેનેજ અને હેન્ડલ કરી રહ્યા છીએ.
0: અચ્છા, આપે કીધું કે પશુધન છે, તો આ આને સંભાળવા માટે લોકો રાખ્યા છે કે પરિવારના બધા લોકો કામ કરે છે? પરિવારમાં કોણ કોણ છે?
3: અત્યારે એને સંભાળવા માટે થઈને એક નાનો પરિવાર રાખ્યો છે, પણ એમની સાથે અમારા ઘરના દરેકે દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે. સવારમાં ઉઠીને 5 વાગે ગાય દોવાનું કામ મારું અને મારા માતુશ્રીનું છે જ હાલની તારીખે.
0: અચ્છા,
3: પણ એની સાથોસાથ એક પરિવાર એવો પણ છે કે જે ત્યાં જ રહે છે. એમના બંને બાળકોના અભ્યાસથી લઈને દરેક વસ્તુઓનો ખર્ચ પણ આપણે ઉઠાવીએ છીએ આશ્રમ તરફથી. છેલ્લા 15 વર્ષથી ત્યાં જ રહી અને કામ કરે છે.
0: બરાબર. તો જે અલગ વસ્તુ પડે છે તમારી ગૌશાળાની એ છે કે દૂધ ઉપર નિર્ભર નથી તમે, એ ઉપરાંત બધા ઘણા બધા જે ખાસ કરીને ગોબરમાંથી પ્રોડક્ટ્સ બનાવો છો, તો આનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે શરૂઆત કરી?
3: હા, કોઈ પણ ગૌશાળા હોય તે દૂધ, દહીં, છાસ એના ઉપર નિર્ભર રહી શકે એવી પરિસ્થિતિ હાલની તારીખે નથી. કેમ કે ગૌશાળા પાછળ લાગતો ખર્ચ એ રેગ્યુલર જીવનમાં જે ગાય માટે થઈને ખર્ચ લાગવાનો છે, એ ખર્ચ એક ગાય દીઠ 400 રૂપિયા જેવો લાગશે એક દિવસનો ખર્ચ. તો એ 400 રૂપિયા લેખેનો ખર્ચ તો સામે ગાય એમાંથી એટલું દૂધ પ્રોડક્ટ નથી કરીને આપવાની. તો એના માટે થઈને તમારે કાંઈ ને કાંઈ રીતે ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને એ વસ્તુને સસ્ટેન કરવા માટે મહેનત કરવાની થશે. મારો આખો પરિવાર છે એ શરૂઆત અમે આજથી 2017માં કરેલી. ત્યારે એ વસ્તુને લઈને ગોબર એક કચરા સમાન જે લોકો માટે થઈને વસ્તુ હતી એને વેલ્યુ એડિશન કરવા માટે થઈને અમે મહેનત કરી, અને એમાં શું કરી શકીએ નવું. ગોનાઇલ એવી બધી વસ્તુઓ તો બજારમાં વેચાતી, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેમિકલનો એનો ઉપયોગ તો થતો જ રહેતો હતો, પણ કાંઈક એવું વેલ્યુ એડિશન કરીએ કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા ન થાય અને એની સાથોસાથ તમારા જીવન નિર્વાહ માટે થઈને એક સારો ઉદ્દેશ પણ મળી રહે. તો એના માટે થઈને અમે મહેનત કરી, અને મારા પિતાજીના જ ગાઈડન્સ નીચે અમે ધૂપબત્તી, અગરબત્તી અને છાણા ટીકી આવી અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટ, અત્યારે 100થી વધારે પ્રોડક્ટ આપણી સુરભિકામાં છે.
2: અચ્છા, એટલે આ બધી જ પ્રોડક્ટ છે એ ગોબર અને ગૌમૂત્રમાંથી જ બને છે?
3: હા જી, ગોબર અને ગૌમૂત્રની સાથે સાથે એમાં 0% ચારકોલ છે, કોઈ પણ પ્રકારના કોલસાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઔષધિઓનો ઉપયોગ એની અંદર કરવામાં આવ્યો છે, જે ગવર્નમેન્ટના ઓક્શનો થતા હોય ઔષધિઓના, એ ઔક્ષણોમાંથી આપણે ઔષધિઓ લઈએ છીએ. ગુગળ, રાળ, કપૂર, જટામાસી એવી અલગ અલગ ઘણી બધી ઔષધિઓ છે કે જે સુગંધમાં એક પોતાનો એક ભાવ પ્રદર્શિત કરે છે. તો એ ઔષધિઓને લઈને આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ. કે સ્વાસ્થ્ય માટે થઈને સૌથી જરૂરી છે કે તમે જ્યારે કોઈ પણ તમને રોગ થાય તો એ રોગમાં તમે દવા લ્યો, તો એ દવા લ્યો ને તો એ તમે ખાઓ જ્યારે દવા, તો એ તમારા શરીરમાં જશે, એ શરીરમાં ગયા પછી તમારા પેટમાં ગયા પછી એ બ્લડ સાથે ભળશે.
2: બરાબર.
3: તો એની એક પ્રક્રિયા છે, એ લાંબી પ્રક્રિયા છે. જ્યારે તમે જે સૂંઘો છો એ ત્વરિત, એ તમારા સૂંઘ્યા બાદના 13-17 સેકન્ડના ઓલામાં એ તમારા બ્લડમાં ભળી જાય છે. તો એ વસ્તુ સૌથી મહત્વની છે કે ક્યાંક ને ક્યાંક તમે જે શરીરને ખોરાક આપો છો તો એક સ્વાસ્થ્યથી એક સ્વાસ્થ્ય પણ

0: ખોરાક આપી શકાય છે અને ઘન પદાર્થમાં મોઢાથી પણ ખોરાક આપી શકાય છે. તો એ શ્વાસના ખોરાકમાં આપણે શું લોકોને આપી શકીએ એના માટે થઈને આપણી એક મહેનત છે.
1: ખૂબ સરસ ભાર્ગવભાઈ. તો તમે જે રીતની આખી વાત કરો છો તો આ રીતે ગોબર ને ગૌમૂત્રમાંથી અને સાથે સાથે આવી બધી ઔષધિઓમાંથી જ્યારે ઉત્પાદન બનાવવા હોય તો તમારે કોઈ તાલીમ લેવી પડી હતી, તમારે ક્યાંય શીખવા જવું પડ્યું તો એવું થયું?
0: ના બેન, આપણે શીખવા તો હું ક્યાંય નથી ગયો. મારો મોટો ભાઈ છે હરિઓમ, આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક અમે બંને ભાઈઓએ સાથે રહીને એનું કામ છે રિસર્ચનું, એ પ્રોડક્ટ ડેવલપમેન્ટનું કામ એનું છે. એ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે થઈને એમાં શું શું વસ્તુઓ એડ કરવી, શું શું વસ્તુઓ ઘટાડવી,
1: અચ્છા
0: એ બધી વસ્તુઓ ઉપર એ પોતે કામ કરે છે. અને એ વસ્તુઓને માર્કેટમાં લઈ જઈ અને લોકોના રિવ્યુ શું છે એ જાણવાનું કામ મારું છે. તો અમે ક્યારેય, અમારી પાસે એવો કોઈ સોર્સ નહોતો કે અમે ક્યાંય શીખવા જઈ, પણ આપણી જે વૈદિક પરંપરા હતી ઋગ્વેદ અને યજુર્વેદના અમુક અમુક પાસાઓમાં ધૂમ્ર ચિકિત્સા વિશેની વાત કરવામાં આવી છે. તો એ ધૂમ્ર ચિકિત્સા શું હતું કે તમારા શરીરને એક ધુમાડા દ્વારા, કે ભાઈ ધૂમ્રપાન આપણે અહીંયા અત્યારે ગણીએ છીએ તો ધૂમ્રપાન એટલે ખાલી બીડી સિગારેટ જ નહીં, પણ ધૂમ્રપાન એટલે એવી વસ્તુઓ કે જે ઔષધિ છે, એ ઔષધિનો ધુમાડો તમારા શરીરમાં જાય અને એનાથી તમારા રોગને તમે સાજા થઈ શકો, રોગ પ્રિક્યોર કરી શકો.
1: બરાબર.
0: તો એ ઋગ્વેદ અને યજુર્વેદના ઓલા પ્રમાણેના જ એના જ શ્લોકો ઉપરથી જ આ બધા રિસર્ચ કરી, એના જ બેઝ લઈ અને એને આ બધી વસ્તુઓને ડેવલપ કરવામાં આવી. અને એમાં સૌથી ખાસ મહત્વનો ફાળો મારા પિતાજીનો રહ્યો છે કે જેણે અમને આ બધી વસ્તુઓ એક સઘળ રીતના અને સુસજ્જ રીતના અમને તૈયાર કરીને આપી. આશ્રમમાં જ 20,000 પુસ્તકોની લાયબ્રેરી છે અને એ લાયબ્રેરીનો અમે આ રીતના ક્યાંક ને ક્યાંક એમાં ઉપયોગ કર્યો છે.
1: ભાર્ગવભાઈ, આમ તો અત્યારે આ પ્રશ્ન છે ને એ આપણા જે કઈ વાતચીતનો વિષય છે એની સાથે કોઈ સંદર્ભ નથી, પણ તેમ છતાંય પૂછવાનું મન થાય કે આપનો અભ્યાસ શું છે?
0: હાજી, મેં માસ્ટર ડિગ્રી કરેલું છે વોકલમાં, રાજકોટ હિરાણી કોલેજમાંથી માસ્ટર ડિગ્રી કર્યું. પણ એ મારા શોખનો વિષય હતો, શોખની સાથે સાથે મેં એને પ્રોફેશનાલિઝમમાં ક્યાંય નથી લઈ ગયો. હાલની તારીખે પણ ભજનના નાની બેઠકો થતી હોય છે ત્યાં આશ્રમમાં, એ બેઠકમાં ભજન ગાવું એ મારો શોખ છે, પણ લોકો સુધી, લોકોના જાહેર કાર્યક્રમો કરવા એ આજ દિન સુધી મેં ક્યારેય નથી એના ઉપર ભાર દીધો.
1: તો ભાર્ગવભાઈ, એટલા માટે જ પૂછવાનું મન થાય કે તમે પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે ને તેમ છતાંય તમે ઘોઘાવદરમાં રહી અને ગૌશાળાનું સંચાલન કરો છો, તો ભણતા હતા ત્યારથી જ તમે એ નિર્ણય કર્યો હતો કે મારે ગૌશાળા સાથે જ સંકળાવવું છે?
0: હાજી, ભણતા કરતા પણ મારા જન્મ પહેલાથી જ મારા ઘરમાં ગાય, અને બે ગાયોથી શરૂઆત કરીને આજે 70નો પરિવાર છે. તો ગાય સાથેનું એટેચમેન્ટ પહેલેથી જ ઘણું લાંબુ અને વિશાળ. અત્યારે મારી દીકરી છે એ 1.5 વર્ષની છે, એ પોતે, એને પણ ગાય સાથે એટલો જ લગાવ છે. ગૌશાળામાં એને એકલી મૂકી દીધી હોય એટલે ગાયો સાથે આરામથી મસ્ત મજા કરે, રમે એની સાથે. અને મારા ઘરમાં અત્યારે મારા મોટા ભાઈના પણ બે સંતાનો છે, એ બંને સંતાનો પણ ગાયો સાથે અતિ પ્રેમાળ, અને ગાયોએ પણ અમને ઘણું બધું આપ્યું છે. ગાય માતા તરીકે જ અમારા પરિવાર સાથે જોડાયેલી છે.
2: તો ભાર્ગવભાઈ, 70 ગાયો છે તો એના રખરખાવ માટે અને ખાસ કરીને એમનો ચારો છે એના માટે શું કરો છો? પછી જે દૂધ આવે છે એનું શું કરો છો? આ એક તો તમે વાત કરી કે જે ગોબર છે એનાથી પ્રોડક્ટ બનાવે છે, પણ અમુક ગાયો તો દૂધ પણ દેતી હશે, તો એનું શું કરો છો? પછી ચારાનું શું કરો છો? અને પછી ખુલ્લી ચરવા મૂકો છો કે કેવી રીતે, એ બધી વાત કરો.
0: ગાયો, અત્યારે આપણે ગૌશાળામાં જે ગાયો છે એમાં આપણી પાસે જમીન નથી, ત્યાં આશ્રમ પાસે જમીન એટલી નથી કે જેમાં એ ગાયો માટે થઈને ચારો ઉગાડી શકે. આપણે દરેકે દરેક ચારો છે એ વેચાતો જ લેવાનો રહે છે. આપણું ટ્રસ્ટ છે, રજિસ્ટર્ડ ટ્રસ્ટ, ATG હેઠળ નોંધાયેલું. જ્યારે શરૂઆતમાં હતું ત્યારે મિત્રો સંબંધીઓ, કેમ કે આશ્રમ ક્યારે દાન માટે થઈને હાથ લંબાવે એવી પરિસ્થિતિ આજ સુધી ભગવાને નથી થવા દીધી. કુદરતના નેજા હેઠળ ચાલતું એ આશ્રમ છે, એ દિવાલ અને દરવાજા વિનાનો આશ્રમ મારા પિતાજી કહે છે. એ રીતે કે કોઈ પણ જાતના દાન અનુદાનની એક ચેષ્ટા કર્યા વિના જે આશ્રમ ચાલે છે

0: એમાં ચારો પણ આપણે વેચાતો જ લેવાનો છે, અને એની સાથોસાથ ગાય માટે થઈને આરોગ્યના જે કાંઈ પણ ઓલા છે એના માટે થઈને પણ આપણે ખર્ચ જે છે એ જાતે જ કરવાનો છે. તો એ ચારો વેચાતો લઈએ છીએ, એની સાથે અત્યારે ત્યાં ગૌશાળામાં જ દૂધનું એનું જે ઉત્પાદન થાય છે એ દૂધ આપણે ત્યાં જે 70 મહિલાઓ કામ કરે છે એ મહિલાઓને 25 રૂપિયા લેખે લીટર દૂધ આપણે ત્યાંથી આપી દઈએ છીએ, અને ફ્રી ઓફ છાસ વિતરણ થાય છે. કોઈ પણ સગર્ભા મહિલા હોય એમને ત્યાં સંતાન આવે ત્યારે 1.25 કિલો ઘી આશ્રમ તરફથી એમને આપણે મોકલી આપીએ છીએ.
1: બહુ સરસ. તો હમણાં જેમ તમે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કે 70 મહિલાઓ તમારે ત્યાં કામ કરે છે, તો જે ગોબરમાંથી એમાંથી ઉત્પાદન થાય છે એની સાથે મહિલાઓ સંકળાયેલી હશે, બરાબર ને? તો એમને તાલીમ આપવાની કેવી કોઈ જરૂરિયાત ઊભી થઈ?
0: જે મહિલાઓ ત્યાં કામ કરે છે એ રૂરલ એરિયામાંથી જ આવે છે, અને અમુક મહિલાઓ એવી છે કે જે પોતે બીજી કોઈ પણ જગ્યાએ કામ કરવા નથી જઈ શકે, કોઈને શારીરિક તકલીફો છે, તો એ શારીરિક તકલીફોના હિસાબે બળજબરીનું કામ બીજે ક્યાંય મજૂરીનું કામ કરી શકે એમ નથી. તો એના માટે થઈને એક બેસીને હેન્ડરોલ અગરબત્તી, હાથવણાટની અગરબત્તી આપણે ત્યાં આશ્રમમાં બનાવીએ છીએ, એ એક રોજગાર ઉત્પન્ન થાય એના માટે થઈને આપણે કામ કરીએ છીએ. તો એમાં અત્યારે જે 70 મહિલાઓ કામ કરે છે એ આગળ જતા 500 મહિલાઓ સુધીનો અમારો ટાર્ગેટ છે કે ભાઈ અમે આગલા 5-7 વર્ષમાં એ 500 મહિલાઓ હાથવણાટની અગરબત્તી આશ્રમમાં જ બનાવશે, અને એ અગરબત્તી બનાવ્યા પછી એની આવકમાંથી એના ઘરનો ચૂલો સળગશે, આવો એક અમે સાથ અને સહકાર સાથેનું કામ કરવા જઈ રહ્યા છીએ.
2: આ ઉપરાંત અગરબત્તી ઉપરાંત ધૂપ કપ બનાવો છો, પછી એક હવન માટેના જે છે ટીકી બનાવો છો, અને સાથે સાથે કંઈક વર્મી કમ્પોસ્ટ પણ બનાવો છો.
0: હા જી, વર્મી કમ્પોસ્ટ આશ્રમમાં છેલ્લા 7-8 વર્ષથી આપણે ચાલુ કર્યું છે. આજુબાજુના ખેડૂતો છે તે ત્યાંથી જ વર્મી કમ્પોસ્ટ આપણી પાસેથી લઈ જાય છે, કેમ કે વર્મી કમ્પોસ્ટ હવે આજકાલ જોઈએ તો આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિક ખેતી ઉપર ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવા માટે થઈને, લોકોને અવેર કરવા માટે થઈને મહેનત કરી રહ્યા છે. રાસાયણિક જે ઢબથી પદ્ધતિથી જે ખેતી થતી હતી એના હિસાબે શારીરિક જીવન માટે ઘણું બધું હાનિકારક એ બધી વસ્તુઓ હતી, તો એ લોકો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે, અને એ ખેડૂતો પોતે હવે સમજતા પણ થયા છે કે ભાઈ આ વસ્તુ હવે આપણી જમીન માટે ને આપણા સંતાનો માટે થઈને ક્યાંક ને ક્યાંક ખરાબ છે, તો આપણે એમના માટે થઈને આ વસ્તુ જો હવે નહીં વિચારીએ તો આપણું ભવિષ્ય ખરાબ છે. એટલા માટે થઈને ખેડૂતો હવે આ બધી વસ્તુઓને ખૂબ સારી રીતના સમજે પણ છે અને એ વસ્તુઓ પર કામ પણ કરે છે. તો વર્મી કમ્પોસ્ટ આપણે ત્યાં બનાવીએ છીએ, ઘનજીવામૃત બનાવીએ છીએ, જીવામૃતનો આપણે ફ્રી ઓફ વિતરણ ત્યાં આશ્રમમાંથી કરીએ છીએ. આ બધી વસ્તુઓની પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચાલે છે.
2: અને આ ઉપરાંત કંઈક ખરાબાની જમીન છે એમાં કંઈક વૃક્ષો વાવ્યા છે?
0: હા જી, સરકાર તરફથી જે આપણને મળેલી જમીન છે એક સાવ પથરાળ જમીન છે, એ પથરાળ જમીનમાં 1000 વૃક્ષોનું વાવેતર કરી અને ગાયો માટે થઈને એક છાંયડો થઈ શકે અને એક વૃક્ષારોપણનો મોડ્યુલ થઈ શકે એના માટે થઈને આ કામ પણ આશ્રમ કરી રહ્યું છે.
1: ભાર્ગવભાઈ, તમે એમ કહ્યું કે લગભગ 100થી વધારે ઉત્પાદનો છે એ ગૌશાળા થકી તમે મેળવી રહ્યા છો, એટલે ધૂપ કપ છે કે છાણા ટીકી છે, ધૂપની સ્ટીક છે, એ બધું. તો હવે એ બધું વેચવા માટે બજારની જરૂર પડે, માર્કેટિંગની જરૂર પડે, તો એના માટે તમે શું કરો છો?
0: લોકોને અવેર કરવા માટે થઈને હવે ઘણો સહેલો રસ્તો થઈ ગયો છે કે ડિજિટલ યુગમાં આજના ડિજિટલ માધ્યમો દ્વારા લોકોને અવેર કરવા સહેલા થઈ ગયા છે. પહેલાના જમાના પ્રમાણે કે ભાઈ છાપું વાંચવું, તો હવેનો અમારી જે નવી પેઢી છે એ નવી પેઢી અત્યારે છાપું એટલું નથી વાંચતી, એ મોબાઈલમાં જોવે છે, અને મોબાઈલમાં જોયા પછી તરત જ ઈસી સેકન્ડે એને એ વસ્તુ તાત્કાલિક મળી જાય છે કે ભાઈ હું કોઈ પણ વસ્તુની જાહેરાત મૂકું છું, જાહેરાત અથવા તો કોઈ પણ વસ્તુ લોકોને અવેર કરવા માટે થઈને હું કાંઈ મેસેજ આપું છું, તો એ એકી સાથે અસંખ્ય લોકો સુધી પહોંચી શકાય એના માટે થઈને સોશિયલ મીડિયાનો અમે ખાસો એવો ઉપયોગ કરીએ છીએ. અત્યારે સુરભિકા ઓફિશિયલ કરીને ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે, એ જ રીતના ફેસબુકના અને યુટ્યુબના પણ એકાઉન્ટ છે,

0: એક રામસાગર.org કરીને વેબસાઇટ છે આપણી, કે જેના ઉપર આશ્રમ પ્રવૃત્તિઓ આપણને જોવા મળશે. એની એવી જ રીતના સુરભિકા.com કરીને આપણી વેબસાઇટ છે, જેના ઉપર આ સુરભિકાની દરેક પ્રોડક્ટ્સ તમને જોવા મળશે.
1: ભાર્ગવભાઈ, આપ જયારે વાત કરો છો ત્યારે એક પ્રશ્ન મને એ થાય છે કે ઘોઘાવદર નાનું એવું સેન્ટર, એમાં આપ રહ્યો છો, આશ્રમમાં રહ્યો છો, તો ઘણા બધા જ્યારે ખેડૂત મિત્રો અહીંયા આવતા હોય છે ત્યારે વાત જાય તો એમ કરે છે કે ભાઈ લગ્ન માટે દીકરીઓ નથી મળતી. તો આપે જેમ કીધું કે આપની વાઈફ અને આપના મોટા ભાઈની જે પત્ની છે એ પણ આ કામમાં આટલા જ લાગેલા છે, તો એ લોકો પણ આવા જ બેકગ્રાઉન્ડમાંથી આવે છે?
0: નહીં, જરાય નહીં. મારા મધરથી શરૂઆત કરીએ એ વસ્તુની વાતની, તો મારા મધરનું બોર્ન એન્ડ બ્રોટઅપ નાસિકમાં. એણે કોઈ દિવસ ગામડું જોયું નહોતું, ગાય જોઈ નહોતી, અને ગાયની સાથે કોઈ દિવસનો કોઈ સંબંધ કે કોઈ નાતો જ નહોતો. એ પણ હાલની તારીખમાં ત્યાં આશ્રમમાં જ રહે છે. મારા પત્ની છે એ સુરત સિટીમાં બેંકમાં એઝ એ મેનેજર તરીકે જોબ કરતા. મોટા ભાઈના પત્ની છે જામનગર, એ પણ મેગા સિટીમાંથી જ દરેકે દરેક મહિલા અમારા ઘરની છે આવેલી છે, અને એ અત્યારે હાલમાં નાના ટાઉનમાં રહીને, એક ગામડામાં રહીને ટ્રેક્ટર ચલાવવાથી લઈ અને વેબસાઇટ મેનેજમેન્ટ સુધીનું દરેક કામ એ મહિલાઓ કરે છે હાલમાં.
2: એ સાચા અર્થમાં આપણે જેને કહી શકીએ ને કે વિકાસ છે. તમે જ્યાં તમને બધી સગવડો મળે છે ત્યાં તો તમે વિકસવાના જ છો, એમાં તો કદાચ કોઈ ફેર નથી પડતો. પણ જ્યાં સગવડો ઓછી છે એ જગ્યાએ પણ તમે જ્યારે વિકાસ કરી દેખાડો છો ને, એ જ સાચું ભારત આપણે કહી શકીએ.
1: બિલકુલ. તો ભાર્ગવભાઈ, હવે કોઈ આપણી વાત સાંભળી અને કોઈ ખેડૂતને, કોઈ મિત્રને એવી ઈચ્છા થાય કે મારે પણ ગૌશાળા કરવી છે, તો એને આપ શું માર્ગદર્શન આપશો, શું સલાહ આપશો કે કઈ કેવી રીતે શરૂઆત કરે?
0: ચોક્કસપણે, જે કોઈ ખેડૂત છે પોતાના ખેતરમાં જ જો ગાય રાખતો થાય, પેલા તો, હવે તો ખેડૂતો ગાય રાખતા નથી, એ ગાય રાખતો થાય એ જરૂરી છે. ગાય રાખતો થશે તો હવે એના પોતાના ખેતર માટે થઈને સૌથી મહત્વની વાત એવી છે કે એને બહારથી જે ખાતર લઈ આવવું પડે છે એ ખાતર પહેલા તો નહીં લઈ આવવું પડે, અને એના નેના એક ગાયમાંથી તમે ગણશો ને તો 5 વીઘા જમીનને તમે ફળદ્રુપ કરી શકો છો. તો એ એક ગાય જો એ રાખશે તો એના તરફથી એમને ઘણું બધું મળવાનું છે. એવી જ રીતના કોઈ આવા મોડ્યુલમાં જવા માંગે છે, ગૌશાળા કરવા માંગે છે, તબેલો કરવા માંગે છે, તો ત્યારે એને ક્યાંક ને ક્યાંક સૌથી પહેલી જરૂરિયાત છે ચારો અને પાણી. આ બે વસ્તુ જો એની પાસે સહેલાઈથી જે જગ્યાએ મળી શકે એવી જગ્યા ઉપર એને ગૌશાળા કે તબેલાનું આયોજન કરવું જોઈએ. ત્યાર પછી એ બીજી વસ્તુ એને એ પણ જોવી જોઈએ કે જે ગાય એ પસંદ કરે છે એ ગાય અત્યારે દૂધ માટે થઈને એચએફ અને જર્સી ગાયો લોકો રાખે છે, પણ ક્યાંક ને ક્યાંક એ આપણા સ્વાસ્થ્ય અને સમાજ માટે થઈને એ યોગ્ય નથી. આપણી દેશી ગાયો છે, ગીર, કાંકરેજ, આ બધી ગાયો, સાહીવાલ છે, રેડ સિંધી છે, આવી ગાયોને એ રાખશે તો એક ગૌણ સંવર્ધનનું કામ પણ કરી શકશે. ગૌણ સંવર્ધનના કામની સાથે સાથે એ ગાય આધારિત વસ્તુઓ બનાવી પણ શકશે, જે ખાલી દૂધ અને ઘી માંથી એ પ્રોડક્શન લઈ અને એ એક સસ્ટેન નહીં થઈ શકે. એને ક્યાંક ને ક્યાંક ગોબર અને ગૌમૂત્રની પ્રોડક્ટ ઉપર જવું જ પડશે. જો એ એના ઉપર જશે તો એક લાંબા સમય સુધી એ ટકી શકશે, અને એના ઉપર એક કામ કરશે તો એનાથી એનું પોતાનું પણ નામ ક્યાંક ને ક્યાંક એક મોટું થઈ શકશે, અને એની સાથે જે પરિવારના કે એની સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એને પણ એ રોજગાર આપવાનું કામ કરી શકશે.
2: અને ભાર્ગવભાઈ, જે રીતે તમે વાત કરો છો એ રીતે સ્વાભાવિક છે કે આનંદ આશ્રમ છે એની મુલાકાતે પણ ઘણા બધા લોકો આવતા રહેતા હશે, તો એ મુલાકાત લેવા જે આવે છે એમના પ્રતિભાવો શું હોય છે?
0: આશ્રમની મુલાકાતની વાત કરું તો આપણા ધર્મ સંપ્રદાયના દરેક ગુરુઓથી લઈ, મોરારી બાપુથી લઈ, કનકેશ્વરી દેવીથી લઈ, રમેશભાઈ ઓઝા પપ્પા સાથેના બધાના અતરંગ વર્ષોના સંબંધો, તો હાલની તારીખે પણ જ્યારે એ રૂટ ઉપરથી જ્યારે લોકો નીકળે છે ત્યારે સ્પેશિયલ ચા પીવા માટે થઈને આશ્રમે પધારે જ છે. એના સિવાયનું જે લોકલ પબ્લિક છે કે જે ત્યાં આવે છે એક મોડ્યુલ જોવા માટે થઈને આવે છે કે ભાઈ કઈ રીતના કામ થાય છે, અને એ કામ

0: થયા પછી એના ઉપરથી એ પોતે શું શીખી અને જઈ શકશે. ટૂંક સમયમાં જ અમે આ વસ્તુની તાલીમ માટે થઈને એક વિચાર કરી રહ્યા છીએ કે ભાઈ આ બધી પ્રોડક્ટ જે બનાવીએ છીએ એ વસ્તુને લોકો સુધી પહોંચાડ, હજી વધારે લોકો સુધી પહોંચાડવા માટે, લોકો એનાથી અવેર વધારે થાય એના માટે થઈને તાલીમ સેન્ટર આપણે શરૂ કરવાની એક વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ કે જેનાથી લોકો તાલીમ પણ લેશે અને તાલીમ લીધા બાદ એ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકશે.
1: બહુ સરસ.
2: તો મને લાગે છે કે ભાર્ગવભાઈની જે વાતો છે અને જે તાલીમ આપવાની વાત છે એ ઘણા મિત્રોને સ્પર્શી ગઈ હશે અને એમને ઈચ્છા હશે કે તેમની સાથે વાત કરે.
1: ચોક્કસ. તો ભાર્ગવભાઈનો નંબર આપણે આપી દઈએ, 85110 88801 88801, એટલે કે 8511088801. અત્યારે એક ભજન સાંભળીએ.
2: ચોક્કસ.
1: બરાબર ને? અને મિત્રોની રજા લઈએ ને ડાયરાને કહીએ
2: રામ રામ
1: રામ રામ.

તમે જપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો છોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 મિનિટે અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ

0: વિક્રમ 1નું શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અને પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. ભારતના ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન અવકાશ સેન્ટરથી અસફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ આજે બપોરે 12:05 થયું હતું. તેનું નિર્માણ હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું હતું. એક અહેવાલ.
1: ભારતે ખાનગી ક્ષેત્રની કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા અવકાશમાં પેલોડ મોકલવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરી છે. ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. વિક્રમ 1 એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ પ્રક્ષેપણ વ્હીકલ છે. તે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. આકાશ મિશનના ભાગરૂપે વિકસાવવામાં આવેલ આ રોકેટ નાના ઉપગ્રહ માટે સસ્તી પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું છે. તે અવકાશની સૌથી નીચી ભ્રમણ કક્ષામાં પેલોડ મૂકવા સક્ષમ છે. મુકેશ કુમાર બાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ સિદ્ધિ માટે સ્કાયરૂટ એરોસ્પેસને અભિનંદન આપ્યા. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય છે. તે ખાનગી અવકાશ ક્ષેત્રની વધતી જતી શક્તિ, સ્વદેશી નવીનતાને પ્રોત્સાહન અને વૈશ્વિક અવકાશ શક્તિ તરીકે ભારતની વધતી જતી શક્તિનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ દેશના યુવાનોને આગળ આવવા અને નવીનતામાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે. ચોમાસું સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો ઉપર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જુમાગચ્છા ખાતે સરહદ સુરક્ષા દળના કેમ્પની મુલાકાત લીધી હતી અને બીએસએફ જવાનો સાથે વાતચીત કરી હતી. શ્રી શાહે એક છોડ પણ વાવ્યો હતો અને ગાર્ડ સંમેલનમાં ભાગ લીધો હતો. શિબિર દરમિયાન સરહદી વિસ્તારોને મજબૂત બનાવવા, જન્મ અને મૃત્યુ નોંધણી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે. શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો પુરસ્કાર સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવશે. શ્રેષ્ઠ સિનેમા લેખકનો પુરસ્કાર પ્રદીપ કુમાર શેટ્ટીને તેમના કન્નડ પુસ્તક નાનીરુ વુદે નીમા ગાગી, નાદીરુ વુદે નાના ગાગી માટે આપવામાં આવશે. નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં શિવપાલસિંહ કાંગને પરત 41 ડિગ્રી અસ્ચા મગાવર માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો પુરસ્કાર મળશે. શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર આનંદ એલ રાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી, અ સિમ્બલ ઓફ યુનિટી માટે આપવામાં આવશે. શોર્ટ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ મરાઠીમાં હમસફર છે, જ્યારે નોન ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સુમીરા રોય દ્વારા નિર્દેશિત ભાંગડ છે. શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ રામનામી, શ્રેષ્ઠ કલા સંસ્કૃતિ ફિલ્મ મેનિદા, શ્રેષ્ઠ ગીત મેદાન, શ્રેષ્ઠ સંગીત નિર્દેશક આર્ટિકલ 370, શ્રેષ્ઠ કોરિયોગ્રાફી સ્ત્રી 2, ગુજરાતી ફિલ્મ મારણ, શ્રેષ્ઠ મણિપુરી

ફિલ્મ સુનિતા, મલયાલમમાં ફેમિનીચી ફાતિમા, બંગાળીમાં ચાલચિત્ર એકોન, તેલુગુમાં કમિટી કુરોલુ, તમિલમાં રાયન, ઓડિયામાં લહારી અને ગઢવાલીમાં ધોલી ફિલ્મનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે. રામોલ ગતરાળ રોડ ઉપર મહેમૂદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે નજીકમાં RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. સ્થળ ઉપર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો આપતા ઝોન 6 DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું, મણિનગર LG હોસ્પિટલ ખાતે 4 મૃતદેહ અને 5 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ફરિયાદ નિવારણનો અવકાશ ફક્ત ફરિયાદના નિકાલ સુધી મર્યાદિત ન હોવો જોઈએ. પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓને પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડોક્ટર સિંહે કહ્યું કે પેન્શન સંબંધિત વિવાદનો વહીવટી રીતે ઉકેલ લાવવો જોઈએ, જેથી પેન્શનરોને અદાલતમાં જવાની ફરજ ન પડે. તેમણે આજે નવી દિલ્હીમાં પેન્શન દાવા પરની બીજી રાષ્ટ્રીય કાર્યશાળાને સંબોધતા કહ્યું કે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે અનેક નાગરિક કેન્દ્રિત સુધારા હાથ ધર્યા છે. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે થયેલા આ હુમલાઓએ દેશના વીજળી અને પાણી શુદ્ધિકરણ માળખાના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું. હુમલાઓ બાદ કુવૈતે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી અને બધી ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરી દીધી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સે દાવો કર્યો હતો કે તેણે કુવૈતમાં આરિફજાન ગ્રાઉન્ડ ફોર્સિસ સપોર્ટ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. હુમલામાં ત્યાં તૈનાત ઘણા અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની 4th ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19 જીત્યો હતો. પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. આજે ફિફા વર્લ્ડ કપમાં 3જા સ્થાન માટે ફ્રાન્સ ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ આજે મોડી રાત્રે 2:30 મિયામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. હવામાન વિભાગે આજે કેરળના 7 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કાલે 5 ઉત્તરીય જિલ્લાઓ માટે અને સોમવારે 3 જિલ્લાઓ માટે યલો એલર્ટ અમલમાં રહેશે. આધાર એપને 4 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, જે લોકોનો સુવિધાજનક અને સુવિધાજનક ડિજિટલ ઓળખ સેવાઓમાં વધતો વિશ્વાસ દર્શાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે એપ દ્વારા 11 લાખથી વધુ સરનામા અને 39 લાખ મોબાઇલ નંબર અપડેટ કરવામાં આવ્યા છે. એપની બાયોમેટ્રિક લોક અનલોક સુવિધાનો 1 કરોડ 90 લાખથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર એપનો વધતો ઉપયોગ એ દર્શાવે છે કે તે બધી સેવાઓ માટે વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અને પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 10 વાગ્યાનો. થોડી જ વારમાં જોડાઈએ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર સાથે અને સાંભળીએ સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં દેવવ્રત મિશ્રાનું સિતારવાદન.